નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:53 થઈ છે. આજે વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુદ પાંચમ, શક સંવત 1948 વૈશાખ દિનાંક 31 એટલે કે 21 મે 2026 ગુરુવાર. આજની અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાની શરૂઆત કરીએ મંગળ ધૂનથી.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા ચિંતનાત્મક શ્રેણી સાંભળી શકશો 6:30. શ્રી રામચરિત માનસ ગાન 6:35. સદાબહાર ગીત 7:00. 7:55 દેશભક્તિ ગીત. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગનો સમય રહેશે 8:30. સવારે કાર્યક્રમનો સમય રહેશે 9:00. 10:02 વડલો, જેમાં નિવૃત્ત જીવનમાં સતાવતી માનસિક શારીરિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપશે ડોક્ટર હિરલ કટારિયા. 10:30 ફિલ્મ સંગીત. સુગમ સંગીતનો કાર્યક્રમ આજે કલાકાર છે સૃષ્ટિ ભટ્ટ. સમય રહેશે 10:45. 11:02 ફિલ્મ સંગીત. 12:02 સુર સંગાત. 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. જય ભારતી ફોજી ભાઈઓ માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 1:30. બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતમાં પ્રાચીન ભજન તેમજ લોકગીત રજૂ થશે. 6:30 યુવવાણી યુવા મિત્રો માટેનો કાર્યક્રમ. 7:00 હિન્દી ગેરફિલ્મી ગીતો. 7:22 ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. સુરમાધુરીનો સમય રહેશે 8:00. RNU અમદાવાદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ 9:15. 9:30 આજ કે ફનકાર. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 10:30. આ ઉપરાંત રાત્રે 10:00, 8:30, સવારે 9:30 તેમજ 7:20 ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. તો આ હતી માહિતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની. હવે જોઈએ હવામાન સમાચાર. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેવા સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ છે. અને લઘુત્તમ તાપમાન નોંધાયું 28.3 ડિગ્રી, જે સામાન્ય કરતાં 8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ છે. સવારે 5:30 તાપમાનમાં ભેજનું પ્રમાણ 62% નોંધાયું, તેમજ તાપમાન 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું. હવામાન સમાચાર પૂરા થયા. હવે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં સર ફિરોઝી. प्रधानमंत्री नरेंद्र मोदी अपनी 5 देशों की आधिकारिक यात्रा के अंतिम चरण में इटली की सफल यात्रा पूरी कर नई दिल्ली लौट आए हैं. प्रधानमंत्री मोदी ने इटली की प्रधानमंत्री के साथ बातचीत के बाद संयुक्त

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, જેમાં આજના વક્તા છે ડોક્ટર ચંદ્રકાંત શેઠ અને વિષય છે પ્રાપ્તિ.
1: પ્રાપ્તિ શબ્દના મૂળમાં છે સંસ્કૃત પ્રવત્તા આપ ધાતુ. પ્રાપ્તિ એટલે પ્રકૃષ્ટ મેળવવું. જીવનમાં કંઈક એવું પ્રાપ્ત કરવું જે ઉત્તમ હોય, અનોખું હોય અને આપણને તેમ અન્ય સૌને ઉપયોગી થાય એવું હોય. આપણા જીવનમાં સતત બે પ્રકારની ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે, મેળવવાની ને છોડવાની. કેટલુંક આવે છે તો કેટલુંક જાય છે. માણસને જીવવા માટે, ટકવા માટે સતત કશુંક મેળવતા રહેવું પડે છે. ચોખ્ખા અનાજ પાણી, ચોખ્ખી હવા, ચોખ્ખા વસ્ત્ર, આવું કેટલું એ મેળવવા માટે

0: એને રોજેરોજ મથામણ કરવી પડે છે. કંઈક મળતું રહે એ માટે આપણા જીવનની ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરતી હોય છે. આપણે શું મેળવવું એ નક્કી કરવા, મેળવવા જેવું શું છે એ પણ જાણવું સમજવું જરૂરી છે. કઈ વસ્તુ ક્યારે કેટલી ને કેવી રીતે મેળવવી એનું ગણિત સ્વસ્થ ચિત્તે ગણવાનું રહે છે. આપણે ગોળ ને ખોળ એની વચ્ચે વિવેક કરવાનો રહે છે. આપણે સોનું મેળવવાની દોડમાં હોઈએ તો તે સમજાય, પરંતુ કથિર માટે તો ન દોડીએ ને. આપણે રેતીમાં ખેતી કરવાનું ટાળીએ. આપણે મૈત્રેયની જેમ એવું મેળવવા મથીએ કે જેથી આપણને આપણા અમૃત સ્વરૂપનો અનુભવ થઈ શકે. આપણા સાચા વિકાસ માટે શું જરૂરી છે એ આપણે બરોબર સમ્યક બુદ્ધિથી વિચારી લેવાનું રહે છે. કઈ વસ્તુ પહેલી મેળવવી અને કઈ પછી તેનો ક્રમ પણ ગોઠવવાનો રહે છે. આપણે કોઈ પણ વસ્તુ મેળવવાનું આયોજન કરતાં આપણી શક્તિ મર્યાદાનો, આપણી ગતિવિધિનો, આપણા દેશકાળનો પણ પૂરતો ખ્યાલ કરી લેવાનો રહે છે. કશુંક આડેધડ મેળવાય નહીં. બિનજરૂરી વસ્તુઓ મેળવી તેમનો ખડકલો કર્યા કરવાથી છેવટે તો આપણો જ ભાર ને આપણો જ તનાવ વધતા હોય છે. આપણે એવું કશું ન મેળવીએ જે આપણામાં વિકારનું વિષ ફેલાવે, આપણને બાંધે, આપણને વિક્ષુબ્ધ કરે કે ભ્રષ્ટ કરે. આપણે હંમેશા આપણા સમર્થ કવિ કબીરજીનો દુહો યાદ કરવો જોઈએ. સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રક્ત બરાબર, કહત કબીરા વાણી. આપણે જે મેળવીએ એ આપણા હકનું હોય અને ન્યાય પુરસ્સરનું હોય. કોઈને હેરાન કરીને કે દૂબવીને મેળવેલું ન હોય. અનિતિથી જે મેળવાય તે ભલે તત્કાલ રૂડું લાગે, પણ કાળે કરીને તે આપણને હાનિ પહોંચાડીને જ રહે છે. ઉત્તમ વસ્તુ મેળવવી હોય તો આપણે આપણો અધિકાર કેળવવો જોઈએ. આપણે આપણી સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે કંઈ મેળવીએ તે અપરિગ્રહ અને અસ્તેય જેવા વ્રતોને જાળવીને જ મેળવીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા સરળ રૂપોના પ્રેર્યા આપણે કશું એ મેળવવા ન દોડીએ. આપણે પ્રામાણિક મહેનતથી જે વસ્તુ મેળવવી હોય તેનું યોગ્ય મૂલ્ય ચૂકવીને જ મેળવીએ. આપણે એવી વસ્તુ મેળવીએ જે આપણને અને સૌને લાભદાયી થાય. આપણને જે કંઈ સારું મળ્યું હોય તે ખૂને બેસીને ખાઈ જવાનું આપણે ન રાખીએ. એકલપેટા થવું, કૃપણ થવું, સ્વાર્થપરાયણ થવું તે આપણા આત્મવિકાસ અને પૂર્ણ વિકાસમાં બાધારૂપ બને છે. આપણને જે કંઈ સારું ને સુંદર લાગે તે આપણે વહેંચીને ભોગવીએ. તેન ત્યક્તેન ભુંજીથા, એટલે જે વસ્તુ મેળવીએ છીએ તે વહેંચીને લેવાથી તેનું આસ્વાદ મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આપણું આયુષ્ય મર્યાદિત છે. રાત થોડીને વેશ જાજા જેવો આપણા હાલ હોય છે. મેળવવા જેવું તો અપાર છે, પણ એ બધું આપણે આ નાની સી જિંદગીમાં કંઈ મેળવી શકવાના નથી. તેથી જ જે મેળવવાનું છે તેમાં સમજણ અને વિવેક વાપરીએ તે અત્યંત જરૂરી છે. આપણને જે રૂચે પચે, જે સદે, તે જ મેળવવાનું રાખીએ. એવું મેળવીએ કે જે આપણને આસુરી બળો સામે ટકવાની, એમને પરાસ્ત કરવાની તાકાત આપે. આપણે તો દૈવી સંપત્તિથી આપણી મિરાત વધારીએ અને એમ કરતાં આપણામાં અને સૌનામાં રહેલા પરમતત્વના વરેણ્ય ભર્ગના દર્શન પામીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજના વક્તા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. વિષય હતો પ્રાપ્તિ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શ્રી રામચરિતમાનસ ગાન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા અને ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહ મિતાલી સિંહ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે સુર સરિતાનો. સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ મોસમનું ગીત ભૂપેન્દર સિંહના સ્વરમાં.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનો પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉજાલા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળી શકશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની ચાર અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી અટલવાડી બનાવવામાં આવશે. અટલવાડીમાં આરક્ષેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરૂષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં 2000 થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે.

0: મળશે. આ સાથે જ કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત શેલ્ટર હોમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ નવી અટલવાડી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રશિયાના અષ્ટ્રાખંડના રાજ્યપાલ ઇગોર બાબુશ્કી સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજીને બંને પ્રદેશો વચ્ચેની ભાગીદારીને વધુ સુદૃઢ કરવા અંગે ચર્ચા વિમર્શ કર્યા. આ બેઠકમાં બંને પ્રદેશો વ્યાપાર, શિક્ષણ અને શિપ બિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમત થયા હતા. આ સાથે જ અષ્ટ્રાખંડ પ્રદેશની યુનિવર્સિટીઓ સાથે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી અને મેડિકલ યુનિવર્સિટી સાથે કરાર કરવા અંગેની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. 2026 આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિરોધમાં પ્રતિભાવો પણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની 4 વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા દ્વારા નાણાકીય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. બિનહરીફ જાહેર થયેલી 4 કમિટીમાં અંદાજ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર સીજે ચાવડા, જાહેર હિસાબ સમિતિમાં પંકજ દેસાઈ, જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા અને પંચાયતી રાજ સમિતિના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે.
1: અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે જાહેર હિસાબ સમિતિ જેની અંદર મને શ્રી પંકજભાઈ દેસાઈ તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમને નિમણૂક કરવામાં આવે છે.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત પંચમહાલની ગોધરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત.
2: ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ અનુસાર યોજાયેલી ચૂંટણીમાં ડોક્ટર આનંદકુમાર ઘડિયાળી કારોબારી ચેરમેન, સંજયકુમાર રાણા શાસક પક્ષના નેતા અને લાલાભાઈ ભીલ દંડક તરીકે પસંદ થયા છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 44માંથી 28 બેઠકો જીતી બહુમતી મેળવી હતી. વિરોધ પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાવતા પ્રમુખ પદની વરણી બિનહરીફ રહી હતી. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સરકાર દ્વારા સ્વવસ્તી ગણતરી અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગણતરીનો તબક્કો 31 મે સુધી ચાલવાનો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરે વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી છે.
3: તમે જાણતા હશો કે હવે સેન્સસની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને તમે પોતે તમારા મોબાઈલ ફોન થકી સેલ્ફ ઇન્યુમરેશન પણ કરી શકો છો. census.gov.in થકી તમે પોતે જઈને અને તમે પોતાની નોંધણી કરી શકો છો. તો મારી સૌને વિનંતી છે કે આપણે આ જે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યારે, આમે સૌને ભાગીદાર બનીને અને સેન્સસની જે પ્રક્રિયા ચાલી રહી છે આમાં ખૂબ આગળ વધીને આમાં પાર્ટિસિપેટ કરીએ અને પોતે.
0: આ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ઓનલાઈન સ્વગણતરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સાંસદે સત્વરે સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની વિગતો ભરવા પણ અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને

નગરહવેલી તથા દમણ અને દીવમાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 19 મેના રોજ સ્વગણતરી અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા 21 જૂનના રવિવારે યોજાવાની હતી, પણ હવે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય માટે અધિકારીઓએ જણાવ્યું કે 21 જૂનના રોજ નીટ પરીક્ષા પણ

0: નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ બસમાં મુસાફરી કરી સંતરામપુરથી ગાંધીનગર સુધી પહોંચવા બસ સ્ટેન્ડમાં બસ પકડી મુસાફરી કરી હતી.
1: અમારા વડીલો માતા બહેનો યુવાનોને મારો પણ સંદેશ છે કે આજે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ, તો પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં 5-6 બધા ભેગા થઈને જાય અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિત મળશે અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કાર્બિન બોશે સૌથી વધુ 32 રન બનાવ્યા. 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 19મી ઓવરમાં જીત મેળવી છે. કોલકાતા તરફથી મનીષ પાંડે સૌથી વધુ 45, જ્યારે રોમેન પોવેલે 40 રન બનાવ્યા. મનીષ પાંડેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 1-2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 26 મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે.
2: 26 મે તક ઇસમેં મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ અગલે 7 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા ઓર જો તાપમાન મે પરિવર્તન હોગા વો 1-2 ડિગ્રી કે અંદર મે હી હોગા લેકિન થોડા ફોલિંગ ટ્રેન્ડ રહેગા ગ્રેજ્યુઅલ ફોલ રહેને કા સંભાવના રહેગા લેકિન વો NLC મે 1-2 ડિગ્રી કા સેન્ટીગ્રેડ કા અંદર હી ઓર જો કુછ એક સ્થાનો મે જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા ભી સંભાવના રહેગા અગલે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતિ સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સમિતિની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યું આરતી મુનશીના સ્વરમાં તુષાર શુક્લનું ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની રચના કલ્યાણી કોઠારકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ નયન બંચોલીના સ્વરમાં તુષાર શુક્લની રચના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ માધવ રામાનુજની રચના મિતાલી સિંહ અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં.

આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં સમય થશે સમાચારનો, તો 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કા ઇટાલીની મુલાકાત પૂર્ણ કરી નવી દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ભારત અને ઇટાલીએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી, દરિયાઈ પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા તેમજ ભારતીય નર્સોને ઇટાલીમાં મુસાફરીને સરળ બનાવવા સહિત અનેક ક્ષેત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. સાંભળીએ પ્રધાનમંત્રીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सफल यात्रा भारत के अंतर्राष्ट्रीय संबंधों और सांस्कृतिक सहयोग को मजबूत करने के उनके निरंतर प्रयासों का महत्वपूर्ण हिस्सा रही है. उन्होंने इटली के राष्ट्रपति सर्जियो मातारेला से मुलाकात की, इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के साथ प्रतिनिधि मंडल स्तरीय वार्ता की जिसमें भारत इटली सहयोग को और बढ़ाने पर विशेष ध्यान दिया गया. उन्होंने खाद्य एवं कृषि संगठन का दौरा किया जहाँ भारत की बहुपक्षवाद और वैश्विक खाद्य सुरक्षा के प्रति प्रतिबद्धता को रेखांकित किया गया और उन्हें प्रतिष्ठित संयुक्त राष्ट्र एग्रीकोला मेडल से सम्मानित किया गया. रोम से सुपर्णा भाटिया, आकाशवाणी समाचार.

0: के लिए।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો ભારત ઇટાલી ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે।
2: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं। हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है। मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है। हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे।
1: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેટા, ગૂગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા અંગે બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ જ સક્રિય થઈ જાય છે, જે નકલી પેપર લીકના દાવાઓ, ક્લિકબેટ સામગ્રી અને અપ્રમાણિત માહિતી ફેલાવે છે। આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ચિંતા અને મૂંઝવણ ઊભી થાય છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અમેરિકા આર્થિક અને નાણાકીય ભાગીદારી, ભારત અમેરિકા નાણાકીય ટેકનોલોજી સહયોગ, રોકાણની તકો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી, એમ નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું। પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ થયું છે। ફાલતા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે 2 અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે। તૃણમૂળ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે, જો કે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે, જેથી તેમનું નામ ઔપચારિક રીતે બેલેટ પેપર પર રહેશે। ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા છે, કોંગ્રેસે અબ્દુલ રઝાક મોલ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સીપીઆઈએમએ શંભુનાથ કુર્મીને મેદાને ઉતાર્યા છે। પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલ મડાગાંઠનો અંત આવ્યો છે। મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગઈકાલે નબન્ના ખાતે બીએસએફ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો। સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડુલિટ્સ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગઈકાલે સાંજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા। સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે। બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી। આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું।
3: 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા।
1: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરી પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા। ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાને રાજસ્થાન અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સાથે જોડતી નવી રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. પશ્ચિમ રેલવેએ નવી રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ શુક્રવારે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન સવારે 11 વાગે ભુજથી શરૂ થઈ રાજસ્થાનના ઝાલોર અને પાલીથી પસાર થઈ પછીના દિવસે લગભગ

0: તે જ સમયે દિલ્હી પહોંચશે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. વર્ષ 1991માં આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી આતંકવાદી કાવતરાનો ભોગ બન્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ચાની જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયને ટેકો આપવો છે. ચાની ઉત્પત્તિ 5000 વર્ષથી વધુ જૂની છે અને તે આજે પણ 1,30,00,000થી વધુ લોકોની જીવિકાનું આ માધ્યમ છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4 સ્થાન પર નજર રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાર.
1: આજના મોટાભાગના અખબારોમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારના સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે, ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે, મેલોનીએ મોદીને હિન્દીમાં કહ્યું, પરિશ્રમ એ જ સફળતાની ચાવી. મેલોની પ્લસ મોદી ઇઝ ઇક્વલ ટુ વેપારની મેલોડી @20 અબજ યુરો. આ હેડલાઇન છે ગુજરાત સમયની. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ. મોદી મેલોનીના ચોકલેટી વેપાર કરારો, ભારત આવવા આમંત્રણ. આ સાથે જ સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ડીઝલ માટે દોડધામ. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી લંબાવવાનો નિર્ણય.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતી ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ દેશભક્તિ ગીત, પણ તે પહેલાં લઈએ એક વિજ્ઞાપન વિરામ.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: સાંભળીએ મહાલક્ષ્મી અય્યરના સ્વરમાં ફના ફિલ્મનું ગીત.

હા, તો શ્રોતા મિત્રો, ચાનો ઇતિહાસ જોઈએ તો ભારતમાં ચા બ્રિટિશરો લાવ્યા. જ્યારે ચાની શોધની દંતકથા 5000 વર્ષ પહેલાં ચીનના સમ્રાટ સાથે જોડાયેલી છે. 1823માં આસામમાં જંગલી ચાના છોડ મળ્યા પછી અંગ્રેજોએ આસામ અને દાર્જિલિંગમાં ચાનું વાવેતર કર્યું અને આજે ભારત દુનિયાનો બીજા નંબરનો ચાનો ઉત્પાદક દેશ છે અને ઉપભોક્તા પણ. કટિંગ ચાની સંસ્કૃતિ મુંબઈથી આવી. નાના ગ્લાસમાં મળતી કડક મીઠી આદુફુદીનાવાળી ચા એ અહીંના મજૂર, વેપારી અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની. પહેલાં એક જ પ્રકારે સાદી ચા બનતી. આજે આપણે દૂધવાળી ચા સાથે બ્લેક ટી, હર્બલ ટી, ગ્રીન ટી, બ્લુ ટી તેમજ કાશ્મીરી કાવા વગેરે પ્રકારની ચા જાણીએ છીએ અને તેનો લાભ પણ લઈએ છીએ, જે આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્ય માટે સારું છે.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપે જે બે ગીત સાંભળ્યા તે વિશે પહેલાં માહિતી આપી દઉં. સૌ પ્રથમ આપે સાંભળ્યું મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં હમ દોનો ફિલ્મનું ગીત, તેમજ હમણાં આપે સાંભળ્યું ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં સીઆઈડી ફિલ્મનું ગીત. હવે ચા વિશે વધુ વાત કરીએ તો ચામાં રહેલું કેફિન મગજને જગાડે છે, આળસ દૂર કરે છે અને સ્ફૂર્તિ આપે છે. તેના એન્ટીઓક્સિડન્ટ હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે, તેમજ આદુ ફુદીના જેવા તત્વો પાચનમાં મદદ કરે છે. તુલસી હળદરવાળી ચા શરદી ઉધરસમાં રાહત આપે છે, પરંતુ આની એક મર્યાદા છે, દિવસમાં 3-4 કપથી વધુ ચા ન લેવી જોઈએ, જેથી આયન એબ્ઝોર્બ થવામાં તકલીફ ન થાય, તેમજ ખાલી પેટે કડક ચા ન પીવી જોઈએ. ચા અને ગુજરાતી સમાજનો સંબંધ એવો છે કે સામાજિક રીતે ચા આપણને જોડાયેલા રાખે છે. કીટલી પર ચર્ચા, રાજકારણથી લઈ ક્રિકેટ સુધીની દરેક ચર્ચા કીટલી પર જ થાય છે. વળી ધંધાનો ધોરીમાર્ગ ચા પાણી કરવા આવો એ રીતે જ બને છે. સાહિત્ય સાથે પણ ચા એ જ રીતે જોડાયેલી છે. મેઘાણીથી લઈ આજના કવિઓ સુધી, તેમજ નાટ્યવિદો અને અનેક સર્જકોને પોતાનું ઉત્તમ સર્જન ચાની કીટલી પરથી મળ્યું છે. ચા આપણને રોકાવાનું, વાત કરવાનું અને જીવનને ધીમેથી માણવાનું શીખવે છે.

0: 10 લાખ ની લોટરી મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

હેમંત કુમારના સ્વરમાં સાંભળીએ 16માં સાલ ફિલ્મનું ગીત. તે પહેલાં આપે સાંભળ્યું તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ છે. દર વર્ષે 21 મેના રોજ વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ એટલે કે વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ ઉજવાય છે. 2001માં યુનેસ્કોએ સાંસ્કૃતિક વિવિધતા પણ સાર્વત્રિક ઘોષણાપત્ર અપનાવ્યું. ત્યારબાદ ડિસેમ્બર 2000માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 મેને આ દિવસ તરીકે જાહેર કર્યો. 2005માં સાંસ્કૃતિક અભિવ્યક્તિઓની વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન પરનો કન્વેન્શન પણ અમલમાં આવ્યો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણ વધારવી, સંવાદને પ્રોત્સાહન આપવું અને સાંસ્કૃતિક વિવિધતાને ટકાઉ વિકાસના સાધન તરીકે સ્વીકારવી એ છે. સાંસ્કૃતિક વિવિધતા એટલે માત્ર ભાષા, પહેરવેશ કે તહેવારો નહીં, એમાં જીવનશૈલી, મૂલ્યો, પરંપરાઓ, કળા, સંગીત, ખોરાક, વિશ્વદ્રષ્ટિ અને સામાજિક વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. યુનેસ્કો મુજબ દુનિયામાં 7000થી વધુ ભાષાઓ બોલાય છે. 5000થી વધુ અલગ વંશીય સમૂહો છે. માત્ર ભારતમાં 22 સત્તાવાર ભાષા, 1600થી વધુ બોલીઓ અને દર 50 કિલોમીટરે બદલાતી સંસ્કૃતિ છે. માત્ર ગુજરાતમાં જ કચ્છી, સૌરાષ્ટ્રી, ઉત્તર ગુજરાતી અને સુરતી સંસ્કૃતિના રંગો અલગ છે. અને જ્યારે આપણે બીજાની સંસ્કૃતિને સમજીએ ત્યારે પૂર્વગ્રહ અને નફરત ઘટે છે અને વિવિધતા સંઘર્ષનું નહીં પણ સંવાદનું કારણ બને છે.

0: बोलिए।
1: विश्व सांस्कृतिक विविधता। આ દિવસ એટલા માટે મહત્વનો છે કે જ્યારે એકબીજાની સંસ્કૃતિ સમજીએ છીએ ત્યારે શાંતિ અને સંવાદ સ્થપાય છે, તેમજ દરેક પ્રદેશનો દરેક સંસ્કૃતિનો વિકાસ થાય છે, દરેકની ઓળખનું જતન થાય છે અને લુપ્ત થવાના આરે જે લોકકલાઓ કે છે તેઓ તેની જાળવણી થાય છે। અલગ અલગ સંસ્કૃતિના વિચારો ભેગા થાય છે ત્યારે નવું સર્જન થાય છે, તેથી નવીનતા સર્જાય છે। ગરબામાં આફ્રિકન ડ્રમ્સ ભળે છે, જ્યારે ગુજરાતી કવિતામાં જાપાની હાઇકુની અસર દેખાય છે। ગુજરાત અને ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારત વિવિધતામાં એકતાનું જીવતું ઉદાહરણ છે। ગુજરાતમાં પારસી અગિયારી, જૈન દેરાસર, સૂફી દરગાહ તેમજ મંદિર બાજુબાજુમાં હોય છે। ભવાઈથી લઈને ગરબા, કચ્છી ભરતકામથી લઈને પાટણના પટોળા, દરેક આપણી સાંસ્કૃતિક મૂડી છે। છતાં એની સામે સાંપ્રત સમયમાં કેટલાક પડકારો પણ છે। સ્થળાંતર, શહેરીકરણ અને સોશિયલ મીડિયાના એકસરખા ટ્રેન્ડ અને આક્રમણને કારણે સ્થાનિક બોલી, વાનગી, પહેરવેશ ભૂલાતા જાય છે। યુવાનોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ એક નિમિત્ત બને છે। અલગ ભાષા, ધર્મ કે પ્રદેશના વ્યક્તિ સાથે વાત કરવાથી તેમના તહેવાર, ખોરાક વિશે જાણી શકાય છે। સ્થાનિક કલાકાર કારીગરને ટેકો આપવાથી સાહિત્ય અને લોકસંગીત સાથે જોડાઈ શકાય છે અને સ્થાનિક કારીગરની વસ્તુઓ ખરીદવાથી તેમનો ઉપાર્જન પણ થાય છે। કવિ ઉમાશંકર જોશી કહે છે, વિશ્વ શાંતિ તો ખરે, નવયુગ તો એ જ્યાં પ્રેમનો પડઘો પડે। સાંસ્કૃતિક વિવિધતા એટલે દુનિયાને એક રંગે રંગ

આ ગીત સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આશા છે કાર્યક્રમ આપને ગમ્યો હશે. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્ય

0: મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રારંભે આપે સાંભળ્યું રૂપકુમાર રાઠોડના સ્વરમાં કમલેશ સોનાવાલાની રચના. હવે સાંભળીએ જલન માત્રીની રચના આશિત દેસાઈના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: સ્વર હેમા દેસાઈનો, રચના કૈલાસ પંડિત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0: ફોન નંબર 0792324409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324409. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324409.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં નયન દેસાઈની રચના.

આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. થોડી ક્ષણોમાં બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 200 અને નિફ્ટીમાં 70 કરતાં વધુ અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ આપણી માતૃભૂમિના પવિત્ર વારસાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને સાર્વત્રિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ ઇટલીના રોમમાં ખાદ્ય અને કૃષિ સંગઠન ઓર્ગેનાઇઝેશનના મુખ્યાલયમાં પ્રતિષ્ઠિત એગ્રીકોલા ચંદ્ર એનાયત કરવામાં આવ્યો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્ટા વિધાનસભા બેઠક પર આજે પુનઃ મતદાન શરૂ. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કર્યું. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. આ સત્ર દરમિયાન કુલ 4 બેઠકો યોજાશે. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કે ઇબોલા વાયરસના ખાસ પ્રકાર સામે રસી વિકસાવવામાં 9 મહિના જેટલો સમય લાગી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની વિષયવસ્તુ ચાના જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયોને ટેકો આપવો એમ છે. આજે દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વડલો, જેમાં નિવૃત્ત જીવનમાં સતાવતી શારીરિક અને માનસિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન એ વિશે ડોક્ટર હિરલ કટારિયાનો વાર્તાલાપ રજૂ કરીશું.
1: મારા આદરણીય વડીલો, તમને સૌને મારા પ્રેમભર્યા નમસ્કાર. આજે આપણે નિવૃત્ત જીવનમાં સતાવતી શારીરિક અને માનસિક સમસ્યાઓ પર થોડી વાતો કરવાના છીએ. પણ બીજું કંઈ કહેવાની શરૂઆત કરું એ પહેલાં જે કહી દઉં કે નિવૃત્ત જીવન એટલે કે આપણે જે માનીએ છીએ તેવી રીતે સેવાનિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ, પણ એવું માનવાનો કોઈ અર્થ સ્વાભાવિક

પણે જ નથી, કારણ કે આપણે આપણી જિંદગીના શરૂઆતના વર્ષોમાં પણ શાળાના માર્ગદર્શન સિવાય કોઈ એવું કાર્ય હતું જ નહીં કે જેમાં આપણે આપણો સમય વિતાવતા હતા. પછી નોકરી મળી અને પછી સેવાનિવૃત્તિ આવી. હવે આ સમયમાં પણ આપણે નોકરી નથી કરતા હોતા, પણ એ સિવાયની તો એવી કેટલીય પ્રવૃત્તિઓ છે જે આપણે મન મૂકીને રોજિંદા જીવનમાં કરી શકીએ તેમ છીએ. જેમ કે રોજિંદી સીધી સાધી કસરતો, યોગ પ્રાણાયામ, ઘરના લોકો સાથે હસી મજાક અથવા તો એમને સમય આપવો, બાળકોના બાળકોને ભણાવવા. આવી તો અનેક પ્રવૃત્તિઓ છે જે આપણે આજ સુધી નથી કરી શક્યા, કારણ કે નોકરી ચાલુ હતી, પણ હવે જ નોકરી ના હોવાને કારણે કરી શકીએ તેમ છીએ. આથી જ કહું છું કે જે લોકો સેવાનિવૃત્તિના આરે છે એમને, અથવા તો સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે એ લોકો માટે પણ બીજું કંઈ જ વિચારવાને બદલે આવી રોજિંદી પ્રવૃત્તિઓને રોજના શેડ્યુલમાં ભેળવી દેશો તો સેવાનિવૃત્તિનો આનંદ જ અનેરો આવશે અને બીજા બધા જ માનસિક રોગો કે જે કાર્યનિવૃત્તિને કારણે ખાલી પર પડવાથી થતા હોય છે તે ઓછા થઈ જશે. અને જો મન સ્વસ્થ હશે તો શારીરિક તકલીફો પણ આપોઆપ જ ઓછી થઈ જશે. આ જ આપણા આજના દિવસનો વિષયનો હાર્દ છે. સૌપ્રથમ આપણે નિવૃત્ત જીવનમાં આવતી માનસિક સમસ્યાઓ પર વિચાર કરીએ તો ઘણી બધી એવી નિર્ચિંતાઓ અથવા તો ઘણા બધા એવા અમુક પરિબળો હોય છે કે જેને કારણે ગમે તેવી સ્વસ્થ વ્યક્તિ પણ માનસિક રીતે ભાંગી પડે છે. જેમાંથી સૌથી મોટું એક કારણ હોય તો એ છે પત્ની કે પતિની લાંબી બીમારી અથવા બીમારીને કારણે થયેલું મરણ. મૃત્યુ એ જીવનનો જ એક અંતિમ પડાવ છે, પણ જ્યારે ઘરના કોઈ વ્યક્તિના મૃત્યુને કારણે વ્યક્તિને માનસિક આઘાત લાગે છે ત્યારે તેમાંથી વ્યક્તિને સ્વસ્થ થતાં ઘણો જ સમય લાગી જાય છે અને એ સમયગાળા દરમિયાન વ્યક્તિ એટલી હદે નાસીપાસ થઈ ગઈ હોય છે કે એની જીવવાની ઈચ્છા પણ ઓછી કે નહિવત બની જતી હોય છે. હું એક ડૉક્ટર તરીકે વાત કરું તો આ વસ્તુ દરેક વ્યક્તિ માટે સ્વાભાવિક રીતે બનવાની જ છે, તો એ માટે પહેલેથી જ પોતાના મનને હક્કમ કરી લેવું વધુ સારું છે. ખાસ કરીને સ્ત્રીઓ આ ઉંમરે એકલી પડે એટલે એના માટે આ વસ્તુ સહન કરવી ખૂબ જ અઘરી પડી જતી હોય છે, અને એનું કારણ છે એકમાત્ર સાચા શિક્ષણનો અભાવ. હવે સામાન્ય રીતે નોકરિયાત સ્ત્રીઓ જ્યારે પોતાના જીવનના છેલ્લા તબક્કામાં પોતાના પતિને ગુમાવી દે તો એટલો ફેર નથી પડતો, કારણ કે તે આર્થિક રીતે સ્વતંત્ર હોય છે. પણ જ્યારે પત્નીએ આખું જીવન ઘર જ સંભાળ્યું હોય તો પછી પતિની અંતિમ વિદાય વખતે તેની સાથે જ જતા રહેવાનું મન થાય એટલી હદે સુધી એ ભાંગી જતી હોય છે. આથી મારે સૌ વડીલોને ખાસ વિનંતી કરીને કહેવાનું છે કે તમારા ઘરની સ્ત્રીઓને પહેલેથી જ એવી તાલીમ આપો કે જેથી કરીને તે તમારા ગયા પછી ઘરનું બધું જ કામકાજ તો સંભાળી જ લે, પણ આર્થિક નિર્ણયો પણ સ્વતંત્રપણે લઈ શકે. આમ થવાથી એમની સૌથી મોટી મૂંઝવણ દૂર થઈ જશે. આ પછી એક બીજું એવું પરિબળ છે કે જેમાં વડીલો સ્વાભાવિક રીતે નાસીપાસ થઈ જતા હોય છે, અને એ છે બીજાનો સહારો. ઘણા વડીલો જીવનમાં એકલા પડી જતા હોય છે અને એમને જીવનના બીજા કોઈ સહારો મળતો નથી. આવા લોકો બીજી કોઈ ચિંતા કરવાને બદલે ભગવાનના શરણે આવીને પોતે જીવન જીવે છે એ જ એમની મહેરબાની છે, એવું જો વિચારતા થઈ જાય ને તો આથી મોટું પ્રેરક બળ બીજું કોઈ જ નહીં મળી શકે. કારણ કે માણસ એકલો જ આવે છે અને એકલો જ જાય છે, એ આ દુનિયાનો નિયમ છે જે ક્યારેય બદલવાનો નથી. આથી એકલા હોવું એ શ્રાપ સમજ્યા વિના, એકલા હોવું એ ભગવાનની નજીક આવવાનો અવસર સમજવામાં આવે તો કદાચ કોઈ પણ વૃદ્ધનું મૃત્યુ ચોક્કસપણે સુધરી જશે એવું મારું માનવું છે, એવો મારો સ્વાભાવિક મત છે. આથી એવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ જાઓ જેથી કરીને તમે પરમ તત્વને ઓળખી શકો અને તેની બધી જ પ્રવૃત્તિઓ સમજી શકો અને એમનો આ જીવન જીવવા દેવા માટે હૃદયપૂર્વક આભાર માની શકો. બસ જો આટલું કરવામાં આવશે તો કોઈ પણ વૃદ્ધને પોતાના જીવનનો ખાલીપો નહીં દેખાય, પણ જીવન હંમેશા કુદરતની કૃપાથી ભરેલું લાગશે. ઘણીવાર દીકરાની સાથે રહેવું પડતું હોય ત્યારે દીકરાઓ કે દીકરીઓ આપણને સમજતા ના હોય અથવા સમય ના આપતા હોય તેવી ફરિયાદો મેં હંમેશા વડીલો પાસેથી સાંભળી છે. આ બાબતમાં તો હું એટલું જ કહીશ કે તમારી ફરિયાદો સાંભળીને એ લોકો જ્યારે નાકનું ટેરવું ચડાવીને તમારાથી દૂર થતા જાય, એના કરતાં જે કોઈ ફરિયાદ હોય તે આપણે જાતે દૂર કરી શકીએ તો એનાથી રૂડું

શું હોઈ શકે? હા, ક્યારેક વહુ દીકરો ધ્યાન ના રાખતા હોય એવી ફરિયાદો ખાસ સાંભળવા મળે છે. તો એવા વૃદ્ધોને હું એટલું જ કહીશ કે વડીલો એ તમને સાથે રાખે છે અને રહે છે એટલો ઈશ્વરનો આભાર માનો. બાકી તો આ દુનિયામાં એવા ઘણાએ લોકો છે જે અંતિમ સમયે પણ એકલા જ હોય છે, અને એમની પાસે રડવાવાળું પણ બીજું કોઈ હોતું નથી કે એમની સેવા કરવાવાળું પણ કોઈ હોતું નથી. કદાચ વહુ દીકરો હૃદયથી સેવા ના કરે તો કંઈ નહીં, તમારાથી જેટલું થાય એટલું એમને મદદરૂપ થાઓ. તમારા મનનો આ એપ્રોચ બદલશો તો કદાચ એવું બને કે એમનું મન પણ બદલાય. આપણને પ્રયત્ન કરતાં કોણ રોકે? કોઈ જ નહીં. અને હૃદયથી પ્રયત્નો કર્યા પછી પણ કદાચ આ કામમાં સફળ ના થાઓ તો પણ તમને જીવનની નવી દિશા ચોક્કસ મળી જશે, એની હું ગેરંટી આપું છું. કદાચ કોઈ ગમતું કામ જ તમને ઘરમાં મળી જાય અને તમે વધુ સારી રીતે જીવનને માણી શકો, એવું બને. આ સિવાય જ્યારે કોઈ વડીલોના પત્ની કે પતિ જો પેરાલિસિસ કે પછી ઉંમર મુજબ પથારીવશ થઈ ગયા હોય ત્યારે ખાસ કરીને મોટી ઉંમરના વડીલો હિંમત હારી જાય છે, સતત ચિંતા કર્યા કરે છે, અને ક્યારેક આર્થિક સંકળામણ કે પછી ક્યારેક કોણ મદદ કરશે તેવી ચિંતાઓમાં સતત રહીને પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી દેતા હોય છે. હું આવા વડીલોને એટલું જ કહેવા માગીશ કે સમય હંમેશા એનું કામ કરે છે. આજે જે સ્થિતિ છે એ કાલે પણ આવી જ રહેશે એવું જરાય જરૂરી નથી. પણ બની શકે કે જે સ્થિતિ આજે દેખાય છે કદાચ એ કાલે સુધરી ગઈ હોય અથવા તો વધુ ગંભીર પણ બની જાય એવું પણ બની શકે. પણ અંતે હકીકત તો એકમાત્ર એટલી જ છે ને કે સ્થિતિ સુધરે કે સ્થિતિ ગંભીર બને, અંતે કાર્ય તો તમારે એકલા હાથે જ કરવાનું છે. અમુક વસ્તુઓ માટે તમારે જ દોડવું પડશે અથવા તો તમારે જ હિંમતથી આ પડકારનો સામનો કરવો પડશે. અણીના સમયે જો તમે જ હિંમત હારી જશો તો કઈ રીતે ચાલશે? ભલે તમારે કોઈની મદદ લઈને કે પછી કોઈની મદદ લીધા વિના આ કપરી પરિસ્થિતિને હાથમાં લઈને જ્યાં સુધી આ પરિસ્થિતિ સાવ સુધરે નહીં ત્યાં સુધી તેને હિંમતથી કાર્ય કરીને સુધારવાની છે. આવા અણીના સમયે કદાચ કોઈ સગાવાલા પાસે પણ ના ફરકે તો પણ તમારામાં હિંમત હશે તો તમે એકલા હાથે કંઈ પણ કરી શકશો. કદાચ તમારા હાથ પગ ચાલતા હોય કે ના ચાલતા હોય, પણ જો તમે મનથી મક્કમ હશો તો કોઈ પણ અગવડભરી પરિસ્થિતિને સંભાળી લઈને તેને સુધારી શકશો એ હકીકત છે. આ હકીકતને ધ્યાનમાં લઈને, આ હકીકતને મગજમાં રાખીને જ તમે આગળ ભવિષ્યમાં સ્વાસ્થ્યને લગતા કોઈ પણ પડકારને ઝીલી શકશો એવું હંમેશા ધ્યાનમાં રાખજો. કોઈ કપરો સમય આવે ને તમે ભાંગી પડો એવું ક્યારેય ચાલશે નહીં. કદાચ ભગવાન ખુદ એવું ઈચ્છતો હશે કે કપરા સમયમાં તમે એનો સહારો લઈને સમય સુધારા તરફ જાય ત્યાં સુધી શાંતિથી રાહ જુઓ. આથી હું દરેક વૃદ્ધ વડીલને એવી વિનંતી કરું છું કે તમે એકલા હો તો પણ ક્યારેય હિંમત ના ગુમાવીને પરિસ્થિતિનો હિંમતથી સામનો કરજો. ભગવાનને આશ્રય જઈને સમયને પસાર કરજો. તમને કોઈને કોઈ રીતે મદદ ચોક્કસ મળી જશે, તમારો કપરો સમય ચોક્કસ રીતે સુધરી જશે. બસ જરૂર છે માત્ર આ સમયને સાચવવાની. આ સિવાય મેં એક વસ્તુ બધા જ મોટી ઉંમરના વડીલોમાં ખાસ જોઈ છે, એ છે કે તેઓ ચિંતા કરતા રહે છે કોઈને કોઈ પણ વાતની, અને અંતે એના કારણે રાત્રે અનિંદ્રાનો ભોગ બનતા હોય છે. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે આખો દિવસ કંઈ ને કંઈ કાર્યમાં પસાર થઈ જાય છે, પણ જેવી રાત પડે છે કે વડીલો કંઈ ને કંઈ ચિંતાના વમણમાં ફસાઈ જાય છે અને મોડી રાત્રિ સુધી ઊંઘી શકતા નથી. વહેલી સવારે જ્યારે જાગવાનો સમય આવે ત્યારે ઊંઘતા હોય છે, અને ઘણીવાર તો આખી રાત મટકુએ માર્યા વિના પસાર થઈ જતી હોય છે. વડીલો આખી આખી રાત સુધી સૂઈ શકતા નથી. સામાન્ય રીતે ઊંઘ ના આવે ત્યારે લોકો ઊંઘની દવાઓ એટલે કે સ્લીપિંગ પિલ્સનો સહારો લેતા હોય છે, પણ એ હકીકતમાં એક હેબિટ ફોર્મિંગ વસ્તુ છે. જ્યારે તમે દવા લઈ લો એટલે થોડી વાર માટે સૂઈ જઈ શકો, પણ તમે ક્યારે વિચાર્યું છે ખરું કે લાંબા ગાળે કેટલું નુકસાનકારક બની જાય છે? સ્લીપિંગ પિલ્સ લેવા ટેવાયેલા વડીલો હંમેશને માટે પોતાની કુદરતી ઊંઘથી છેડો ફાડી નાખે છે. આ વડીલો પછી ક્યારેય પોતાની કુદરતી ઊંઘ લઈ શકતા નથી, અને જ્યાં સુધી દવા ન લે ત્યાં સુધી એમને ઊંઘ આવતી નથી. મારા અનુભવ પ્રમાણે રાત્રે મગજને થોડા થાકની જરૂર હોય છે. જો હું કોઈ ઉપાય કહું તો રાત્રે સૂતા પહેલાં પ્રભુના નામની

માળા કરો કે પછી પ્રભુના નામ જપ કરો તો કદાચ એકાદ કલાકને અંતે તમારું મગજ થાકી જશે અને તમને ઊંઘ આવી જશે. જો રાત્રે તમને આવું કરવું ના ગમતું હોય તો દિવસ દરમિયાન કમસે કમ 2 કલાક માટે પ્રભુ નામ જપો અથવા પ્રભુની માળા કરો. અથવા તો સૌથી સહેલું એ કે રાત્રે કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચો. આમ કરવાથી તમારા મગજની ગતિ ધીરે ધીરે શાંત થતી જશે અને તમે વિચારોમાંથી બહાર નીકળતા જશો અને ધીરે ધીરે તમારા મગજને જે સ્વાભાવિક થાક લાગવો જોઈએ એ લાગવાને કારણે રાત પડતા જ તમારું મગજ સુવા તરફ પ્રયાણ કરશે અને તમે કમસે કમ 3 કલાક માટે તો આરામથી કોઈ જ ખલેલ વિના ઊંઘ પૂરી કરી જ શકશો. જો આવું થાય તો કુદરતની કૃપા થઈ એમ જ સમજજો. ઘણા નાસ્તિક વડીલો આવું કરવાને માટે તૈયાર હોતા નથી, તો એમને માટે મારે એવું કહેવાનું છે કે કંઈ વાંધો નહીં, કોઈ આધ્યાત્મિક પુસ્તકથી જ ઊંઘ આવશે એવું જરા પણ જરૂરી નથી. તમે તમને જ ગમતો કોઈ વિષય પકડી લો અને એ વિષયને અનુરૂપ કોઈ પુસ્તક વાંચીને મગજને થોડો ઘણો શ્રમ કરાવીને થાક લગાડતા રહો. આમ કરવાથી પણ કમસે કમ સ્ટ્રેસ ફ્રી સમય તો ચોક્કસ પસાર કરી શકશો અને પછી બની શકે કે સ્ટ્રેસ ફ્રી સ્ટેટને કારણે રાત્રે તમને ઊંઘ આવતી થઈ જાય અને તમે રાત્રે આરામથી ઊંઘી શકો. મગજ એક એવું કોમ્પ્યુટર છે જેને તમે જે રીતે ચલાવવા માગો એ રીતે ચલાવી શકશો. તમે અનકોન્શિયસ માઇન્ડમાં જે પ્રકારના સંદેશા મોકલતા રહેશો તે પ્રકારનો ડેટા તમને મળતો રહેશે. આથી જ કહું છું કે એવી વ્યક્તિઓ કે જેનાથી તમને જીવનમાં ચિંતા જ મળે છે એ સિવાયની કોઈ પોઝિટિવ એનર્જી જેવું ફીલ થતું નથી, તેમની સાથે સંબંધ ઓછો કરી નાખો અથવા એમની સાથે જોડાવાનું ઓછું કરી નાખો. એમને એમની રીતે રહેવા દો અને તમે તમારી રીતે રહો. એમને કોઈ પણ પ્રકારનો ફોર્સ ના કરો. અથવા એ પણ તમને કોઈ કાર્ય માટે ફોર્સ કરે તો જો તમારી ઈચ્છા ના હોય તો તેમને ચોખ્ખી ના પાડી દો. એકવાર ના પાડ્યા પછી તમને બીજી વાર ક્યારે હેરાન નહીં થાવ. પણ આ માટે સારી રીતે ચોખ્ખી ના પાડવાની કળા તમારે ચોક્કસ શીખવી પડશે, એ હકીકત છે. આવી નેગેટિવ ફિલિંગ થતી હોય તેવી વ્યક્તિઓ સામે તો તમારે ચોક્કસ ના પાડવા માટે તૈયાર રહેવું જ પડશે. એ જ રીતે એવી વ્યક્તિઓ કે જે તમને જીવવા માટે નવું પ્રોત્સાહન આપે છે અથવા તો એવી દરેક વ્યક્તિઓ કે જેનાથી તમને પોઝિટિવ ફિલિંગ આવે છે એમની સાથે વધુ ને વધુ સમય પસાર કરશો તો વધુ સારું રહેશે. હા, એવું બની શકે કે આવી વ્યક્તિઓ તમને બહુ ઓછી મળે, પણ જ્યારે પણ જેટલો પણ મોકો એમની સાથે સમય વિતાવવાનો મળે તેને ચોક્કસ માણી લેજો અને એમાંથી જે નવું શીખવા મળે કે જાણવા મળે તેને આગળ વિચારપૂર્ણ રીતે કઈ રીતે અપનાવવું એ શીખતા રહો. આવું કરવાથી ચોક્કસ તમે ચિંતા કે વિચારોમાં ફસાવાને બદલે પ્રવૃત્તિમય આનંદમય જીવન જીવી શકશો. આવી બધી નાની મોટી સમસ્યાઓ એકવાર મનમાં ઘર કરી જાય તો પછી ધીરે ધીરે એની પાછળ શારીરિક સમસ્યાઓ પણ એની અસર દેખાડતી હોય છે. આથી મારું કહેવાનું એવું છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી પાછલી ઉંમરમાં ટેન્શન ફ્રી થઈને રહેતા શીખી જાઓ, જેથી કરીને લાંબુ ના જીવે તો કંઈ નહીં પણ સ્વસ્થતાપૂર્વક જીવન જીવવાનો અવસર ચોક્કસ મળે. હવે વાત કરીએ થોડીક શારીરિક તકલીફોની, તો સામાન્ય રીતે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિસ વગેરે એવી સામાન્ય બીમારીઓ છે જે કોઈ પણ માણસને નાની ઉંમરથી પણ થઈ શકે છે. ફરક માત્ર એટલો છે કે નાની ઉંમરની વ્યક્તિઓ એને એટલું બધું મન પર લેતી નથી અને દવાના સહારાથી પોતાનું કાર્ય ચાલુ રાખે છે, જ્યારે મોટી ઉંમરના વડીલો હંમેશા બીજા કોઈ કાર્યના અભાવે આ બધા રોગોને જીવનનો બોધ સમજીને જીવતા રહે છે અને પોતાના જીવનની આયુષ્યરેખાને દરરોજ ને દરરોજ ટૂંકી બનાવતા રહે છે. એક સામાન્ય તારણ એવું છે કે જે વ્યક્તિ કામમાં વધુ રચ્યો પચ્યો હોય એના કરતાં જે નવરો બેસી રહે તેના જીવનમાં રોગોનું પ્રમાણ સૌથી વધુ રહે છે અને આથી જ જીવનમાં કદાચ 2-3 રોગો વધુ હોય તો પણ રોજિંદી પ્રવૃત્તિઓને સમય આપવાથી નવરાશની પળો ઓછી થઈ જશે, સમય પસાર થવા માટે ખૂબ જ મોકળાશ મળી જાય છે. હૃદયરોગ અને ડાયાબિટીસ આ 2 રોગોની જ વાત કરું તો તેમાં વડીલોને પરેજી પાડવી ખૂબ જ જરૂરી હોય છે, જે સામાન્ય રીતે વડીલો કરવા તૈયાર હોતા નથી અને એટલા માટે જ વધુ બીમાર પડે છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે. આવા વડીલોને હું એટલું જ કહીશ કે તમે જે કંઈ ખાવા પીવાનો શોખ રાખો છો
તે તમારા શરીર માટે માત્ર ઝેર સમાન છે.

એટલું પહેલાં વિચારી લો. તમારું શરીર એને માત્ર ઝેર ગણે છે, તો પછી તમે શા માટે આવું ઝેર શરીરને આપીને તંદુરસ્ત રહેવાનું દૂર કરો છો? જે વસ્તુ તમારી જીભને થોડી મિનિટો માટે અમૃતનો અનુભવ કરાવતી હશે, તે જ વસ્તુ અંદર જઈને ઝેર બની જશે. તો પછી એ ઝેરનો અનુભવ વારે વારે શરીરને શા માટે કરાવો છો? પરેજી પાડીને તમે શરીરને સ્વસ્થ રાખી શકશો, અને શરીર સ્વસ્થ રહેશે તો તમે આપોઆપ જ તમારી જિંદગીમાં સ્વર્ગનો અનુભવ કરી શકશો. શું આ વસ્તુ તમને હકીકત લાગતી નથી? હું તો એમ કહીશ કે પરેજી પાડવાની ચાલુ કર્યા પછી તમારા શરીરમાં સ્ફૂર્તિનો અનોખો અનુભવ કરવા લાગશો, અને એ સ્ફૂર્તિથી જીવન જીવવાની મજા જ કંઈક અલગ લાગશે. આ એક સર્વસામાન્ય હકીકત છે. જો આ હકીકત વિરુદ્ધ તમે કંઈ પણ વિચારતા હો, તો પહેલાં 15 દિવસ માટે પરેજી પાડો. જો તમને આ હકીકત હકીકત ના લાગે, તો એની ગેરંટી હું લઉં છું.

પરેજી પાડીને તમે શરીરને સ્વસ્થ રાખી શકશો, અને શરીર સ્વસ્થ રહેશે તો તમે આપોઆપ જ તમારી જિંદગીમાં સ્વર્ગનો અનુભવ કરી શકશો. શું આ વસ્તુ તમને હકીકત લાગતી નથી? હું તો એમ કહીશ કે પરેજી પાડવાની ચાલુ કર્યા પછી તમારા શરીરમાં સ્ફૂર્તિનો અનોખો અનુભવ કરવા લાગશો, અને એ સ્ફૂર્તિથી જીવન જીવવાની મજા જ કંઈક અલગ લાગશે. આ એક સર્વસામાન્ય હકીકત છે. જો આ હકીકત વિરુદ્ધ તમે કંઈ પણ વિચારતા હો તો પહેલાં 15 દિવસ માટે પરેજી પાડો. જો તમને આ હકીકત હકીકત ના લાગે તો એની ગેરંટી હું લઉં છું. પણ એકવાર તમે આ પરેજી સાથે જીવતા શીખી લેશો તો સ્વર્ગનો આનંદ વધુ દૂર નથી. આ સિવાય એક ખાસ વાત એ કરવાની છે કે હું જ્યારે પણ કોઈ વડીલને મળું છું ત્યારે મને એક વાત જરૂરથી ખૂંચતી હોય છે, જે એ છે કે વડીલો બોડી ચેકઅપ કરાવવાનું અથવા બ્લડ રિપોર્ટ કરાવવાનું વારંવાર ટાળે છે. ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ તેઓ સમયસર નિયમિત લોહીના રિપોર્ટ કરાવવાનું ટાળે છે, અને પછી જ્યારે લોહીના રિપોર્ટ કરાવવાનું ફરજિયાત બની જાય ત્યારે પછી હોસ્પિટલના ધક્કા ખાય છે, અને છેવટે ક્યારેક ને ક્યારેક હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવા પણ દાખલાઓ અનેક વાર જોવા મળતા હોય છે. હું આ બધા જ વડીલોને હૃદયથી વિનંતી કરું છું કે પ્લીઝ તમારું નિયમિતપણે બ્લડ ચેકઅપ કરાવતા રહો, ઓછામાં ઓછું 3 મહિને, અને જો એ પણ શક્ય ના હોય તો કમસે કમ 5-6 મહિને તો ફરજિયાતપણે બોડી ચેકઅપ કરાવી જ લો. રિપોર્ટ ખરાબ આવે કે સારા, પણ જેટલા વહેલા જાગશો એટલું જ હોસ્પિટલના ધક્કા ઓછા થશે. એ બહુ સામાન્ય નિયમ છે. ઘણી વખત ખરાબ રિપોર્ટ આવવાની બીકે લોકો રિપોર્ટ કરાવવાનું જ બંધ કરી દેતા હોય છે, જે એક રેડ સિગ્નલ છે. આ વસ્તુને બદલવાનું તમારા જ હાથમાં છે, અને એ બંધ કરીને સ્વસ્થ જીવન જીવવાનો હેતુ રાખો એવો મારો મત છે. જો પછી તમને યોગ્ય લાગતો હોય તો. તમે જ્યારે પણ ગળ્યું વધુ ખાધું હોય અથવા તીખું તળેલું વધુ ખાધું હોય તો એ 3-1 મહિનાના લોહીના રિપોર્ટ ખાસ કરાવો, જેથી કરીને થોડા ડોઝની ગોળીઓમાં જ કામ પતી જાય. નહીં તો પછી મોટા ડોઝની 3-3 ટાઈમની ટેબ્લેટ્સ દીધા પછી પણ તમારા ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવો ખૂબ મુશ્કેલ બની જતો જશે. ડાયાબિટીસ સામાન્ય રીતે કંઈ તકલીફ કરતો નથી, પણ જો એકવાર વાગ્યું હોય અથવા તો પડ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની ઈજા થાય ત્યાર પછી એમાં હિલિંગ આવવું અશક્ય બની જાય છે, અને પછી ઘણા જ ડ્રેસિંગને અંતે પણ મટતું નથી, અને અંતે હાથ કે પગમાં નાના મોટા ઓપરેશન કરીને અંગોને કાપવા પડે છે. આવું ન બને એ આપણા જ હાથમાં છે, અને એની શરૂઆત સામાન્ય રીતે બ્લડ ચેકઅપથી જ થતી હોય છે. તમે 3 મહિને HbA1c કે જે 3 મહિનાનો એવરેજ ગ્લુકોઝનું રીડિંગ આપે છે એ, અને લિપિડ પ્રોફાઇલ કે જે 3 મહિનાના એવરેજ કોલેસ્ટ્રોલ અથવા તો ચરબીની માત્રા દેખાડે છે એ કરાવતા રહો. આ સિવાય કોઈ બ્લડ ચેકઅપ 3 મહિને કરાવવાની ખાસ જરૂર પડતી નથી, અને દર વર્ષે 1 વાર કે 2 વાર ફૂલ બોડી ચેકઅપ કરાવી લેશો તો કોઈ પણ બીમારીથી થતું હોસ્પિટલાઇઝેશન તમે આરામથી અટકાવી શકશો, એની મારી ગેરંટી છે. HbA1c નું નોર્મલ રીડિંગ કહું તો સામાન્ય રીતે 6.5 કે 7 સુધી એ નોર્મલ ગણાશે, પણ જો 7થી વધુ રીડિંગ આવે તો એને અવેકનિંગ કોલ સમજીને કંઈ પણ ગળ્યું ખાવાનું તાત્કાલિકમાં બંધ કરી દો. સામાન્ય રીતે બધા મને કહેતા હોય છે કે અમારે ખાંડ ખાવાનું સાવ જ બંધ છે, પણ બસ ચામાં ગોળ નાખીએ છીએ. પણ મારા પૂજનીય વડીલો, ગળપણ એટલે છેવટે તો ગળપણ જ ને, અને એ મીઠો સ્વાદ ફળોમાં હોય, જેમ કે કેરી, ચીકુ, પપૈયા, કેળા, અથવા તો સ્વીટમાં હોય કે પછી ગોળ મધ કે ખજૂરમાં હોય, અંતે તો એ નુકસાન જ કરશે. આથી ડાયાબિટીસનો મતલબ એ જ સમજવાનો રહે કે સંપૂર્ણ રીતે ગળ્યો સ્વાદ બંધ. અને ખબર નહીં કેમ ગળ્યો બંધ કરવાનું કહેતા જ લોકો શા માટે આટલા ગભરાતા હોય છે. ચા કે કોફી તો તમે આરામથી મોળી પી શકો છો, તો પછી ઘણા લોકો તો એવું કરતા હોય છે કે સાવ ચા કે કોફી બંધ જ કરી દેતા હોય છે, પણ એ લોકો પણ રાત્રે જમવાની સાથે દૂધ આરામથી લઈ શકે છે. આમ જોઈએ તો આપણે ગળું શાક કે ગળી દાળ ખાવા ટેવાયેલા હોઈએ છીએ, પણ જેટલું બને તેટલું ગળપણ ઓછું કરવું અંતે તો ફાયદાકારક જ નીવડશે. એ વાત તમે હંમેશા ધ્યાનમાં રાખી શકો તો વધુ સારું. લાંબા ગાળાનું વિચારીએ તો ગળપણ જેટલું ઓછું લઈએ તેટલું જ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય, એ હકીકત છે. અને આથી જ સેવાનિવૃત્તિની ઉંમર પછીથી

0: આઈસ્ક્રીમ કે ગળ્યું ખાવાનો શોખ ઓછો કરી દેવો એ જ વધુ યોગ્ય છે કે જેથી કરીને આગળ જતા ગળપણ સાવ બંધ ના પણ કરવું પડે. નિવૃત્ત જીવન સાથે સંકળાયેલી આવી તો અનેક વાતો છે જે વારંવાર દરેક વૃદ્ધો સાથે લોકો શેર કરતા હોય છે, અને આજે આ મોકો મને મળ્યો છે. આવી વિશેષ વાતો લઈને હું ફરી વખત આપની સાથે આ વાર્તાલાપમાં હાજર રહીશ. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર, આવજો.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વડલો, જેમાં નિવૃત્ત જીવનમાં શારીરિક અને માનસિક જે સમસ્યાઓ હોય છે તેના ઉપાયો વિશે વાર્તાલાપ સાંભળ્યો ડૉક્ટર હિરલ કટારિયાનો. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ગુજરાતી ગીતો. સૌપ્રથમ સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયના સ્વરમાં ભાગ્યેશ ઝાની રચના.

ફિલ્મ સંગીતમાં હમણાં જ આપે સાંભળ્યું પુષ્પા ટુ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીતકાર હતા દેવી શ્રી પ્રસાદ. હવે સાંભળીએ અરિજિત સિંગ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મનું આ યુગલ ગીત.

કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું તેરી બાતો મેં એસા ઉલઝા જિયા ફિલ્મનું ગીત, રાઘવ, તનિષ્ક બાગચી અને અસીસ કોરના સ્વરમાં. આ સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે સૃષ્ટિ ભટ્ટ. સૌપ્રથમ સાંભળીએ માધવ રામાનુજની રચના સૃષ્ટિ ભટ્ટના સ્વરમાં.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કલાકાર હતા સૃષ્ટિ ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું કે તેઓ ભારતની સહભાગીદારી સાથે અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આતુર. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વેપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વ વસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવેઝ ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. બોટાદના ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો સંતો અને નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોએ શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી આગાહી. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની 4થી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે પુનઃમતદાન. અને પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કર્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌ પ્રથમ સાંભળશો આશા ભોંસલેને ફિલ્મ બસેરામાં.
1: અચ્છા.

લતા મંગેશકરને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું ઘર. હવે સાંભળીએ આરતી મુખર્જીને માસૂમ ફિલ્મમાં.

હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નીના મહેતા રાજેન્દ્ર મહેતાને સાંભળીએ. રચના છે સુદર્શન ફકીરની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હવે સાંભળીએ સોનુ નિગમને, ગીતના શબ્દો છે તું નહીં તો તેરી યાદ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મુન્નાવર રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તો અને વેટરન્સ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તામિલનાડુમાં આજે મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં 23 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં 3 મહિલા મંત્રીઓનો સમાવેશ. પશ્ચિમ બંગાળમાં હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં અલગ અલગ સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ. ડાંગમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સાપુતારાના પહાડો પર ધુમ્મસની ચાદર છવાઈ. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીયો ગોર સાથે મુલાકાત કરી. કેન્દ્રીય શિક્ષણમંત્રીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે અને મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારો

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષના આ ગૌરવશાળી અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની આ વિશેષ મુલાકાતમાં આપણે આવકારીએ છીએ એવા જ એક પ્રતિષ્ઠિત ટોપ ગ્રેડ કલાકારને, જેમણે વર્ષો સુધી પોતાના સૂર, લય અને સાધનાથી શ્રોતાઓના હૃદયમાં અનોખું સ્થાન બનાવ્યું છે. ચાલો પંડિત મહેન્દ્ર ટોકે સાથે તેમની સંગીતમય યાત્રા, અનુભવ અને આકાશવાણી સાથેના અમૂલ્ય સંબંધ વિશે વધુ જાણીએ. પ્રણામ પંડિતજી.
1: નમસ્કાર,
0: આપકા સ્વાગત હૈ આકાશવાણી કે સ્ટુડિયો મેં.
1: બહોત બહોત શુક્રિયા
0: પંડિતજી. સબસે પહેલે આપ યે બતાએંગે આપ કિસ ઘરાને પરંપરા કા પ્રતિનિધિત્વ કરતે હૈ ઓર આપકે પ્રારંભિક ગુરુ કોન થે?
1: ભારતીય શાસ્ત્રીય સંગીત મેં 1940 કે દશક કે બાદ જો ઘરાને પ્રતિષ્ઠાપિત હુએ યા જિન્હોને પ્રતિષ્ઠા ગ્રહણ કી ઉસમેં ઇન્દોર ઘરાને કા નામ પ્રમુખતા લિયા જાતા હૈ. ઉસકા પ્રતિનિધિત્વ કરને કા સૌભાગ્ય મુઝે પ્રાપ્ત હૈ ઓર ઉસ ગાયકી કા અભ્યાસ મેં અભી ભી મેં અપને આપ સે આપકો જોડ દિયા હૈ.
0: જી, તો આપકે પ્રારંભિક ગુરુ કોન થે? આપને કબ સીખના શરૂ કિયા?
1: મેરે પિતાશ્રી પંડિત ડીપી ટોકે
0: જી,
1: જો સીધા ઉસ્તાદ અમીર ખાન સાહેબ સે 1952 કે સાલ મેં મિલે ઓર પિતાજી ને સબસે પહેલે અમીર ખાન સાહેબ કા આકાશવાણી સંગીત સંમેલન કા એક પ્રોગ્રામ, એક કાર્યક્રમ પ્રસારિત હો રહા થા. ઉસમે સુબહ કા રાગ કોમલ ઋષભ અસાવરી વો સુના ઓર ઉન્હોને આપા ખો દિયા.
0: ક્યા બાત!
1: તબ સે ઉનકો બડી ઉત્કંઠા રહી, ઉત્સુકતા રહી ઓર બેતાબ થે કે અમીર ખાન સાહેબ કો પ્રત્યક્ષ કબ મિલું ઓર ઉનકે પૈર કબ છું. તબ હી વોઝ અ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ ઓર અપને પિતાજી માતાજી કી અનુમતિ બિના હી, ઉનકી સૂચના કે બિના હી, બાય જસ્ટ સેલિંગ હિઝ ગોલ્ડન ચેન એન્ડ રિંગ હી રાન અવે ટુ કોલકાતા.
0: ઓકે.
1: ઓર તભી અમીર ખાન સાહેબ 6-1 મહિને પહેલે કલકત્તા શિફ્ટ હો ગયે થે બડ ગુલામ અલી ખાન સાહેબ કે કહેને પર. ઉસ્તાદ બડ ગુલામ અલી ખાન સાહેબ જો ખાન સાહેબ કે સે 8 સાલ બડે થે, બહોત ચાહતે થે અમીર ખાન સાહેબ કો. બડી પ્રતિષ્ઠિત ફિલ્મ જિસને બહોત નામ કમાયા, બૈજુ બાવરા, તાનસેન ઓર બૈજૂ કે બૈજૂ નાયક કે જીવન પર આધારિત યે ફિલ્મ, બડી રોચક ફિલ્મ. ઉસમે અમીર ખાન સાહેબને પહેલી બાર તાનસેન કે લિયે અપની આવાજ દી થી.
0: ક્યા બાત હૈ!
1: તો ઉસ ફિલ્મ કે પ્રચંડ યશ કે બાદ સારે હિન્દુસ્તાન ભર અમીર ખાન સાહેબ કે નામ કા નામ ફિર સે ચર્ચા મેં આયા. બડ ગુલામ અલી ખાન સાહેબ ને ઉનસે કહા કે અમીર ખાન તુમ બંગાલ આ જાઓ, કલકત્તા આ જાઓ, બંગાલ તુમ્હારી પૂજા કરેગા. તબ ખાન સાહેબ કલકત્તા શિફ્ટ હો ગયે થે.
0: ઓકે.
1: પાપા સીધા ઉનસે મિલને ગયે થે.
0: તો આપકી ટ્રેનિંગ કબ સે શરૂ હુઈ?

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
3: અને હું કૃપા જીવરાજાની.
2: કૃપાબેન, વેકેશનનો માહોલ છે.
3: હા, અને વેકેશન આવે ને એટલે ઘણા બધા લોકો ફરવા પણ જાય, નવા નવા સ્થળોની મુલાકાત લે, કોઈ હિલ સ્ટેશન પર જાય, કોઈ યાત્રા કરવા જાય. પણ સૌથી વધારે મજા આવે ને ભાવનાબેન, તો એ મામાના ઘરે જવા.
2: હા, બસ હું પણ તમને એ જ કહેવાની હતી કે વેકેશન આવે એટલે મામાનું ઘર યાદ આવે, અને મામાના ઘરની સાથે સાથે મામા, મામી, નાની એ બધાના લાડ પ્યાર પણ યાદ આવે.
3: હા, અને પરીક્ષાના સમયથી આપણે એવું કરતા હોય આયોજન કે ક્યારે જલ્દી વેકેશન પડે, અને મામા અને સાથે સાથે માસી પણ આવે ને, એમના દીકરા દીકરી ને એમાં પણ ખૂબ મજા આવે.
2: હા, મજા આવે. અને કૃપાબેન, આ બાળકો તો મામાના ઘરે જાય જ, પણ માતાઓ પણ આ વેકેશનની રાહ જોતી હોય છે, કારણ કે એમને પણ પોતાના પિયરમાં જવા મળતું હોય છે. ભાઈ બહેન, માતા પિતા બધાને મળવાનું થતું હોય છે.
3: અને એ જે નિર્દોષ મસ્તી અને આનંદ છે ને, એ બાળપણમાં હોય એ તો હવે જયારે આપણે મોટા થઈએ ને ત્યારે કદાચ જવાબદારીઓમાં ખોવાઈ જતું હોય છે.
2: હા, ત્યારે બધા મામા માસીના બાળકો ભેગા થાય, તોફાન મસ્તી થાય, એ છે ને એ ખરેખર જીવનભરનું સંભારણું બની રહેતું હોય છે.
3: હા, અને મામાનો પ્રેમ આમ કહીએ

0: તો અનોખો જ છે. અને એમાં એમ કહેવાય છે કે બે બે વાર માનું નામ આવે, એટલે પ્રેમનો અહેસાસ અને એ નિસ્વાર્થ પ્રેમ છે ને એ અલગ જ છે.
1: ખરેખર મામા કહો કે માસી કહો, માસી પણ એવું જ પાત્ર છે. માસી એટલે કે માં જેવી જે વ્યક્તિ હોય એ માસી.
0: સાચી વાત છે. અને આટલી બધી આપણે વાતો કરીને તો મને એક સરસ મજાની કવિતા યાદ આવી ગઈ.
1: વાહ વાહ, થઈ જાય કૃપાબેન.
0: હા, એ છે મહેક મોસાળની. બમણો થતો એ હૈયાનો ઉમળકો, જ્યારે ટહુકો થતો મામાના ઘરનો. અનુભૂતિ થતી એવી તો ઘણી, કે જાણે પહોંચી ગયા હો સ્વર્ગ ભણી. મીઠા સ્નેહ મામા મામીના, ને લાડ ખજાના નાના નાનીના. એમાં એવું લાગતું કે મળી ગયા જાણે કુબેરના ખજાના. ભૂલાઈ જતા દરેક દર્દ ને દુઃખ પળભરમાં, જ્યારે હૈયે ભરતા મીઠા સંભારણા મોસાળના. મન હજુ ચાહે છે મારું કે ફરી બનું હું બાળ નાનું, ત્યજી નાખું દુનિયાની હર સુખ સાહેબી, જો ફરી મળી જાય રમવા ઘર મામાનું. તરોતાજા છે હજુ મનમાં મારા યાદોનો ખજાનો, સચવાયેલી છે હજુ મારા હૈયાના ખૂણે મારી મહેક મોસાળની.
1: વાહ વાહ. અને તમે જે કુબેરના ખજાનાની વાત કરીને કૃપાબેન, તો ખરેખર નાનપણમાં આપણે મોસાળ જઈએ ત્યારે કુબેરનો ખજાનો મળી ગયો હોય એવું જ લાગે. કારણ કે ઉનાળાની સિઝન હોય એટલે ખાવા પીવાની અનેક વસ્તુઓ મળતી હોય છે, ચાહે એ કેરી હોય, આઈસ્ક્રીમ, કેન્ડી લઈ લો, બસ મામાને ત્યાં જઈને મોજ જ કરવાની હોય.
0: સાચી વાત છે. ભલે એ આપણે થોડા દિવસો માટે જ જતા હોઈએ, પણ એ એક કાયમ માટે આપણા મનમાં સચવાઈ રહે છે.
1: હા, અને અત્યારે કૃપાબેન આપણે કોઈ સરખામણી નથી કરતા, પરંતુ અત્યારે વિભક્ત કુટુંબ જયારે થઈ ગયા છે ત્યારે એક જ બાળક હોય એટલે એ ભાઈ બહેનના પ્રેમથી પણ વંચિત રહેતું હોય, તો આવા સમયે ખરેખર મામા મોસાળ જવામાં આવે ને તો ભાઈ બહેનનો પ્રેમ પણ મળી રહેતો હોય છે.
0: સાચી વાત છે. તો આજે આપણે આટલી સરસ વાતો કરીને તો બધા પોતપોતાના મામાના ઘરે પહોંચી ગયા હશે એવું લાગે છે.
1: હા, અને ઘણા તો ત્યાંથી જ આ કાર્યક્રમ સાંભળતા હશે કૃપાબેન. અને આજે આપણે લેવાના છીએ શ્રોતા મિત્રોના પત્રો.
0: વાહ વાહ. તો શરૂઆત આપણે કયા પત્રથી કરવાના છીએ?
1: સૌ પ્રથમ આ પત્ર છે તાલુકો થરાદ ગામ પઠામડા નેનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં હિરજીભાઈ. જોયું ને કૃપાબેન, ખેતરમાં રહીને પણ આપણા શ્રોતાઓ સાંભળતા હોય છે, કામની સાથે સાથે રેડિયો તેમનો સંગાતી હોય છે,
0: સાથે સાથે પ્રતિભાવો પણ પાઠવે છે.
1: હા, તેનો ખરેખર આપણને આનંદ છે. તેઓ લખે છે કે આજે હું ઘણા દિવસો પછી પત્ર લખું છું, તો મારો આ પત્ર જરૂરથી વાંચજો. 19 માર્ચ ગુરૂવારના દિવસે પંખી વિશે જે વાત કરી તે મને ખૂબ જ ગમી. ચકલીનું ગીત પણ ગમ્યું. અમે ખેતરમાં રહીએ છીએ, અમારે ઘરે ખૂબ જ પંખીઓ આવે છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે અને તમારો આ કાર્યક્રમ દર ગુરૂવારે અને રવિવારે આવે છે તે નિયમિત સાંભળું છું. આવો સરસ કાર્યક્રમ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા ગામમાં બસ પણ આવતી નથી. ગામમાં ટપાલ પેટી ન હોવાથી અમારે પત્ર નાખવા માટે અમારા ગામથી દૂર 16 કિલોમીટર થરાદ જવું પડે છે. તો હિરજીભાઈ, ખૂબ ખૂબ આભાર આપે આટલી તકલીફ ઉઠાવીને પણ પ્રતિભાવ આપ્યો છે, પત્ર લખ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર.
0: આ પત્ર છે આપણા નિયમિત શ્રોતા જે જામનગરથી છે, બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિના તથા ઋષિતાબેનનો. તેઓ કહે છે કે આપણા જીવનમાં સંતોષ નથી, પણ ભગવાને દીધું છે તેમાં આપણે સંતોષ રાખવો જોઈએ. આટલા સરસ મજાના વાક્યથી તેમણે પત્રની શરૂઆત કરી છે. અને તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને તેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29ના રોજ કાર્યક્રમમાં જે મુલાકાત રજૂ થઈ એ ખૂબ જ ગમી છે તેમને, અને માનવ જીવન અને પક્ષીઓની જે વાત કરી એ તેમને ખૂબ મજા આવી સાંભળવાની. તારીખ 22ના રોજ વિશ્વ જળ દિવસ નિમિત્તે જે પાણીની વાતો કરી, પાણીના બચાવની વાતો કરી તે તેમને ખૂબ ગમી છે. એ ઉપરાંત બાળકોની લગતી તેમજ પાણીની ગુણવત્તાની આ બધી જે આપણે માહિતી આપી એ તેમને ખૂબ રસપ્રદ લાગી છે. અને તેઓ કહે છે કે કાર્યક્રમ પ્રસ્તુત કરનાર બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને બીજો પત્ર પણ તેમનો મળ્યો છે ભાવનાબેન, તેમાં તેઓ

0: લખે છે કે તારીખ 29ના રોજ દીક્ષિતાબેનની મુલાકાત તેમને ખૂબ ગમી અને જે કિચન ગાર્ડનની તેમણે વાતો કરી તેમાં ઘણું જાણવા મળ્યું અને કાર્યક્રમ રજૂ કરતા બહેનો જે મીઠી મીઠી વાણીથી કાર્યક્રમનું સંચાલન કરે છે તે તેમને ખૂબ પસંદ પડે છે અને આ સાથે તેમણે તેમની પસંદગી પણ મોકલી છે. તેઓ લખે છે કે તેમને નવરંગ ચુંદડી ફિલ્મનું ગીત સાંભળવું છે.
1: ચોક્કસ કૃપાબેન, તેમની પસંદગીનું આ ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ.

વાહ, સરસ મજાના ગીત બાદ હવે પછી બીજો પત્ર પણ લઈ લઈએ. આ પત્ર છે જગદીશ ગોહિલ, ગારિયાધરથી તેઓ લખે છે. અને તેઓએ પત્રમાં જણાવ્યું છે કે માનનીય અટલબેન, ભાવનાબેન, કૃપાબેન, આપનો પરિવાર, આકાશવાણી સ્ટાફ, મિત્રો, સ્નેહીઓ બધા કુશળ, તંદુરસ્ત અને મજામાં હશો. બીજા અને ચોથા રવિવારે સહિયરમાં સૌરાષ્ટ્રના નારી સંતોની શબદગાથા શ્રેણી શરૂ કરાઈ છે, તેથી ખૂબ જ આનંદ થયો. નિરંજનભાઈ રાજ્યગુરૂની આ શ્રેણીમાં આ વખતે તોરલની વાણી જે ગીતાબેન ચૌહાણે પ્રસ્તુત કરી તે અદભુત રહી. 5 એપ્રિલ રવિવારના રોજના કાર્યક્રમ વિશે તેઓએ લખ્યું છે કે બહેનો પોતાના પગ પર ઉભી રહે અને જીવનની ક્ષણોને સાકાર કરી શકે તેવા પર્યાવરણવિદ જસદણના કાજલબેન ઝાલાની મુલાકાત ખૂબ સરસ રહી. અટલબેન ભાવનાબેને સુંદર સંકલન કરેલ છે અને પુરૂષોત્તમ ઉપાધ્યાયની ગાયેલી ગઝલ પણ ખૂબ જ ગમી. 26 માર્ચ રામનવમીના રોજ મર્યાદાના પુરૂષોત્તમ એવા રામજીના જીવનની ઝરમર અને 3 ભજન વાતાવરણને આધ્યાત્મિક વાઘા પહેરાવી ગયા. 16 એપ્રિલ ગુરૂવારના રોજ મીનાબેન લખતરિયા લાલાવદરની વાતચીત, તેમની સાથે કાજલબેનની પણ માહિતીપ્રદ વાતો ખૂબ જ ગમી. ખાસ તો દેશી કાઠિયાવાડી ભાષામાં જે રજૂઆત થતી હતી તે બહુ જ વાસ્તવિક અને શુદ્ધતાનું પ્રમાણ વ્યક્ત કરતી હતી. ભાવનાબેન, અટલબેન તેમજ કૃપાબેન સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને કૃપાબેન, તેઓએ જાન્યુઆરી મહિનાના એક કાર્યક્રમ વિશે પણ જણાવ્યું છે કે 18 જાન્યુઆરીના રોજ સોનલબેન પાટડિયાનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો, જેમાં તેમણે શરબત અને મુખવાસની રેસીપી આપી તે ખૂબ જ ઉપયોગી હતી. વારસાનો વૈભવ કાર્યક્રમ, જેમાં જૂના શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે બીનાબેન ત્રિવેદીએ રજૂ કરેલ તે પણ ખૂબ જ ગમ્યા. 18 એપ્રિલના રોજ પ્રસારિત થયેલ આપણો અમૂલ્ય વારસો, શિલ્પ સ્થાપત્યમાં આપણા મંદિરો, કૃપાબેન જીવરાજાની કાનનબેન છાએ લીધેલ મુલાકાત માહિતી આપી ગઈ. આ ઉપરાંત તેઓએ 22 માર્ચ જળ દિવસના સંદર્ભમાં જણાવ્યું છે કે જળ અને મહિલાઓના જીવન ઉપર તેની અસર, જવાબદારી અને ફરજ, આ વિષયનો વાર્તાલાપ જળ દિવસ નિમિત્તે એક સંદેશ સમાન હતો અને તેઓને જળનું નિષ્પંદન કરતું ગીત 8 કુવાને 9 પાવઠા હોજીરે એ સાંભળવું છે.

0: અને હવે ફરીથી પાછા આપણે પત્ર પર આવીએ.
1: હા,
0: હવે પછી કયો પત્ર છે એ કહો.
1: હવે પછીનો પત્ર છે આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ ભાટિયાનો, અને જેઓ ખેડા જિલ્લાના તાલુકા નડિયાદના ગામ ઉમરસેડાથી આપણને પત્ર લખી રહ્યા છે. તેઓ બંને બહેનોને વંદન સાથે એક સરસ મજાની કવિતાથી શરૂઆત કરે છે.
0: વાહ.
1: અકેલા હું મેં મેરી જિંદગી મેં, સિર્ફ આકાશવાણી કો ઢૂંઢતા હું, જિંદગી જીને કી ઉસમે મનોરંજન કી હવા ઢૂંઢતા હું, અર્ચના કી ભક્તિ મેં સુબહ કો પ્રભુ કે દર્શન ઢૂંઢતા હું, મેરી મંઝિલ કો સુગમ સંગીત કી બહાર લે ગઈ, વો બહાર મેં મેં ગુજરાતી ગીતો કી લહેર ઢૂંઢતા હું, ખો ગયા હું મેં બેહોશ બનકર વો મીઠે નગમો કી યાદ મેં, વો યાદો કે બગીચે મેં ગુલમહોર કા ફૂલ ઢૂંઢતા હું, ન જાને કહાં ખો ગયે હૈ મેરી શાયરી કે સિતારે, વો સિતારો મેં મેં મેરી સહિયર મેં શાયરી કે રંગ ઢૂંઢતા હું, મુજે જિંદગી મેં જીને કી દવા નહીં મિલતી, મેરા મન આકાશવાણી મેં મનોરંજન કા બગીચા ઢૂંઢતા હૈ.
0: વાહ. એમણે કૃપાબેન આ કવિતામાં ઘણા બધા કાર્યક્રમોનો ઉલ્લેખ કરી અને ખૂબ સુંદર રજૂઆત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: અને આપણા શ્રોતા મિત્ર બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિનાબેન અને ઋષિતાબેનનો અન્ય એક પત્ર પણ ભાવનાબેન આપણને મળેલ છે. અને હંમેશ પ્રમાણે તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ જ મનપસંદ કાર્યક્રમ છે અને નિયમિત કાર્યક્રમ સાંભળે છે, અને એમાં જે મુલાકાતો અવનવી માહિતીઓ રજૂ થાય છે એ તેમને ખૂબ પસંદ પડે છે. અને બહેનોના જે સંઘર્ષની વાત છે એમાં ખાસ કરીને 5 તારીખે કાજલબેનની મુલાકાત હતી એ પણ એમને ખૂબ ગમી. એમાં તેમને ઘણું જાણવાનું મળ્યું અને અલગ અલગ મંડળમાં તે જોડાયેલા છે એની જે વાતો કરી. આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ બહેનો કરતા હોય છે પોતપોતાના રોજિંદા જીવનની સાથે સાથે, તો એ વાતો સાંભળવાની પણ તેમને ખૂબ મજા આવે છે અને કંઈક નવી પ્રેરણા પણ મળે છે. અને આ કાર્યક્રમ આ જ રીતે સતત ચાલતો

0: ચાલતો રહે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે અને બધા શ્રોતાઓ બધા બહેનો સદા હસતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે.
1: વાહ, બધાના જે પત્રો મળ્યા એના ઉપરથી આપણે એક જ વાત કહેવાની કે આપણે હર હંમેશ કોઈ પણ કાર્યક્રમનું પ્રસારણ કરીએ છીએ તેમાં એક જ વાત ધ્યાનમાં રાખીએ છીએ કે શ્રોતાઓને ઉપયોગી થાય અને જે લોકો સાંભળતા હોય એમને કંઈક એમાંથી નવી વાત જાણવા મળે. આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમો બનાવતા હોઈએ છીએ.
0: હા, અને આ સાથે તેમણે તેમની પસંદગી મોકલેલી છે, તેમણે રામાપીરનો હેલો સાંભળવો છે.
1: ચોક્કસ રામાપીરનો હેલો આપણે બધા સૌ સાથે મળીને સાંભળીએ.
2: હે રણુજાના રાજા અજમલજીના બેટા.

0: ખરેખર ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને જણાવીએ કે આ જ રીતે પત્રો લખતા રહેજો
1: અને કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સૈયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 36001
1: અને ઇમેલનું સરનામું પણ આપણે જણાવી દઈએ. આકાશવાણી રાજકોટનું ઇમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
0: તો કૃપાબેન, હવે સહિયર કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. શ્રોતાઓ પાસેથી વિદાય લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
0: નમસ્કાર.

કલ્યાણી કૌઠળકરને આપ સાંભળી રહ્યા હતા રચનાથી સુરેશ દલાલની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય નર્સોની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવર હાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर
0: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવા

કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 79મા સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસરૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. UPSCના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. UPSCને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક દાવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદ્રેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદ્રેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ.

0: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળના જેપીસીના સભ્યો મંગળવારથી રાજ્યના પ્રવાસે છે. ગઈકાલે રાજ્ય સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે, જેમાં પ્રતિનિધિમંડળના વડાઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ મંત્રીસ્તરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે બ્રાઝિલ, ચીન, ભારત, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે પ્રતિક્રિયા આપી હતી.
1: આ વર્લ્ડ હાઇપરટેન્શન મંથ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જે 16 જૂન 2026 સુધી ચાલશે. એના અંતર્ગત દમણ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ, અવેરનેસ કેમ્પ પણ લાગશે. તો આજે જે આપણે અહીંયા કેમ્પ રાખ્યું છે એમાં આપણું ટીબી ચેક થાય છે, બીએમઆઈ ચેક છે, ચેસ્ટનું એક્સરે ચેક થાય છે, બ્લડ પ્રેશર છે, બીપી ચેક, એ બધા ચેકઅપ થાય છે અને એ પણ ફક્ત ફ્રીમાં ચેકઅપ થાય છે.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સ્ટીલ બ્રિજ 3 સ્પાન ધરાવતો બ્રિજ છે. 130 મીટર લાંબા આ સ્પાનને જમીનથી આશરે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ફૂલમાંથી બનતું પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહાર અને આરોગ્ય માટે મહત્વનો ભાગ બન્યું છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતું મહુડાનું સૂપ પૌષ્ટિક તેમજ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ અંગે એક સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી હતી.
2: મહુડાનો જે સૂપ છે એ શરીરને તાકાત અને પૌષ્ટિકતા પૂરું પાડે છે અને ઠંડક આપે છે શરીરને. તેથી આદિવાસી લોકો ઉનાળામાં આ સૂપ અઠવાડિયામાં 3-4 વખત પીતા હોય છે. આ મહુડાના સૂપમાં, મહુડાના ફૂલમાં જે છે એ આયર્ન અને કુદરતી સુગર રહેલું હોય છે, જેથી એ શરીરને ઠંડક પૂરી પાડે છે અને પૌષ્ટિક અને ઔષધીય રીતે આ સૂપ માનવામાં આવે છે.
0: બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો. સંતો અને નગરપાલિકા પ્રમુખે શ્રીફળ વધેરી કામગીરીની શરૂઆત કરાવી. અંદાજે 20 લાખના ખર્ચે ઘેલો નદીને સ્વચ્છ કરવામાં આવશે. ત્યારબાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મહેસાણાના ખેરવા ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા એરોબિક બ્રેકફિલ્ડ રિએક્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. તેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં વેડફાઈ જતા અને ગંદા પાણીનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરી તેને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટ દ્વારા 5 તબક્કામાં પાણીનું શુદ્ધિકરણ કરાય છે. આ અંગે જિલ્લા ગ્રામ એજન્સીના પ્રભારી નિયામક હર્ષનિધિ શાહે કહ્યું કે આ કામગીરીથી ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે અને બીજા ગામોને પણ પ્રેરણા મળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યાના અહેવાલ છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છા.

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આ પાટણ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે રમેશ સોલંકી. સરહદ અને રણકાંઠે વસેલા પાટણ જિલ્લાના પ્રજાજનો છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જેઠ મહિનાનો પ્રારંભ થયો છતાં હજી ગરમીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો નથી. તેના કારણે સામાન્ય નાગરિકો સહિત પશુ પંખી પ્રાણી સૌ ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં આ વર્ષે ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો માટે આટલી ભારે ગરમી સહન કરવી મુશ્કેલ બની. જોકે લોકો હવે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણને પગલે ઋતુઓથી ટેવાઈ રહ્યા છે. તેમ છતાં ભારે ગરમીને પગલે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે. એક તરફ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને બીજી તરફ ગ્રામ્ય અને શહેરી લોકો પોતપોતાના વેપાર ધંધા અને રોજગારી માટે કાળઝાળ ગરમીમાં પણ કામ કરતા જોવા મળી રહ્યા. બજારોમાં ઠેર ઠેર કેરી, શક્કરટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાનું જણાયું છે. આ ઉપરાંત બરફના ગોળા અને શેરડીના રસના કોલા ધમધમતા જોવા મળી રહ્યા છે. વડી, લીંબુ શરબત, છાશ, જ્યુસ, આઈસ્ક્રીમ, કેરીનો રસ સહિતના ખાદ્ય ચીજોનું વેચાણ પણ મોટા પાયે થઈ રહ્યું છે. ભારે ગરમીને અનુલક્ષી ઠેર ઠેર ઠંડા પાણીની પરબો મંડાઈ છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ પરિણામ જાહેર થયા પછી નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં પહેલા તબક્કામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા આ મંગળવારે યોજાઈ ગઈ. પાટણ નગરપાલિકાના પહેલા 2.5 વર્ષના સમયગાળા માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા લોકોને પેટ્રોલ, ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કે કાળાબજારી ન કરવા અપીલ કરવામાં આવી. બીજી તરફ સાંતલપુર વિસ્તારમાં મીઠા ઉદ્યોગ માટે ડીઝલની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે સાંતલપુર મીઠા ઉત્પાદન સંગઠન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી. સાંતલપુરના રણ વિસ્તારમાં હાલમાં રણમાંથી મીઠું બહાર કાઢવાની ઝડપી શરૂઆત થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પુરવઠા અધિકારી પાટણ દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જોકે કૃષિ ક્ષેત્રે ખેતીકામ માટે ખુલ્લા પાત્ર અથવા બેરલમાં ઇંધણ મેળવવાની છૂટ અપાઈ છે. ખેડૂત આધાર પુરાવાના આધારે વધુને વધુ 200 લીટર સુધીનો જથ્થો મેળવી શકશે. આ ઉપરાંત ટેલિકોમ મોબાઈલ કંપનીઓને વધુને વધુ 1000 લીટર સુધીનો જથ્થો બેરલમાં મેળવવાની મંજૂરી અપાઈ છે. જિલ્લામાં કાર્યરત માળખાગત પરિયોજના અને ઔદ્યોગિક એકમોને ગત 6 મહિનાના સરેરાશ ઉપયોગના આધારે પેટ્રોલ, ડીઝલનો જથ્થો ફાળવાશે. સામાન્ય વાહન ચાલકોને માત્ર વાહનની ટાંકીમાં જ ઇંધણ પૂરું પાડવા સૂચના અપાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને ખોટી અફવાઓ અને ભ્રામક સમાચારોના આધારે પેટ્રોલ, ડીઝલ પંપ પર બિનજરૂરી ભીડ એકત્ર ન કરવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણની ખરીદી કરવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં પેટ્રોલ, ડીઝલની કાળાબજારી કે સંગ્રહખોરી કરનારા પેટ્રોલ પંપ ડીલર અથવા નાગરિકો સામે કડક કાર્યવાહી કરાશે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અધિક માસને પવિત્ર મહિનો ગણવામાં આવે છે. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ધર્મમય માહોલમાં પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો. વિક્રમ સંવત 2082ના 17મેથી આ પવિત્ર મહિનાનો પ્રારંભ થયો છે. અધિક માસ દરમિયાન 1 મહિના સુધી ભગવાન વિષ્ણુની આરાધના અને દાન પુણ્યનો મહિમા રહેશે. પાટણ સહિત જિલ્લામાં આ પુરુષોત્તમ માસ નિમિત્તે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુ યાગ તેમજ અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ વિશે વિશેષ જાગૃતિ અભિયાન આગામી 15 જૂન સુધી યોજાશે. તે અંતર્ગત પાટણ, સિદ્ધપુર, હારીજ, સરસ્વતી, ચાણસ્મા, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તાલીમ શિબિર શરૂ કરવામાં આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તેના સ્થાપના

દિવસની દર વર્ષે અલગ અલગ રીતે ઉજવણી કરાય છે. તે અંતર્ગત આ વર્ષે યુનિવર્સિટીના 40મા સ્થાપના દિવસની 17 મેના રોજ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. તે નિમિત્તે યુનિવર્સિટીના તમામ બિનશૈક્ષણિક નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ આમંત્રિત કરાયા હતા. કુલપતિ ડોક્ટર કિશોરચંદ્ર પોરિયાની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા કુલપતિ ડોક્ટર પોરિયાનું સન્માન કરાયું. કુલપતિએ નિવૃત્ત કર્મચારીઓને આવકારી તેમના બહોળા અનુભવોનો લાભ યુનિવર્સિટીને કઈ રીતે મળી શકે તેની વાત કરી હતી. હમણાં જ આ પાટણ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

કમાલ ત્રિવેદી, નિશા ઉપાધ્યાય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. તે પહેલાં આપણે સાંભળી મિતાલી સિંઘ ભૂપિન્દર સિંઘના સ્વરમાં માધવ રામાનુજની રચના.

સુરેશ દલાલની રચના આપ સાંભળી રહ્યા હતા અનાર કઠિયારા અને આરતી મુનશીના સ્વરમાં. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બરાબર હવે સાંભળીશું ડીટીએચનું પ્રસારણ 356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ.

અને હવે સાંભળીએ પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની માહિતી. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુમ થનાર સાનિયાબેન રફીકભાઈ શેખ, કે જેઓ ભાદરોડ ગામ જાપા પાસે હનુમાન દાદાની ડેરી પાછળ તાલુકા મહુવા જિલ્લા ભાવનગરના રહેવાસી છે, તેઓ 19 એપ્રિલ 2026ના રોજ ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, બાંધો પાતળો, રંગે ગોવર્ણા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ. પહેરવેશમાં તેઓએ લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે તથા તેમની ઊંચાઈ આશરે 5.3 ફૂટ છે. જે કોઈને તેમની માહિતી મળે અથવા તો જાણ થાય તો ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર 027825203505 પર જાણ કરવા વિનંતી.

વધુ એક માહિતી અનુસાર પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુમ થનાર ઝલકબેન મુકેશભાઈ મેવાડા તેઓ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. તે ઉંમર છે 26 વર્ષ, બાંધો પાતળો, રંગે ગૌવર્ણા, ઊંચાઈ 5.5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો ગોળ છે. તેમણે શરીરે ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલ છે તથા તેઓ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. જે કોઈને તેમની માહિતી મળે અથવા તો જાણ થાય તો પાલનપુર પોલીસ સ્ટેશન ફોન નંબર 02742252600 પર જાણ કરવા વિનંતી. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા પોલીસ જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહર. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ ફકીરા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે દૂસરા આદમી ફિલ્મનું ગીત સાંભળ્યું, લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. અને હવે સાંભળીએ ધરમ કરમ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહોર. ગુલમહોરમાં હવે સાંભળીએ મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં.

दीवाना दीवाने को समझाने दो।

શ્રોતા મિત્રો, હમણાં જ આપે ધૂલ કા ફૂલ ફિલ્મનું ગીત સાંભળ્યું, આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં. કાર્યક્રમમાં હવે માણીએ બુઢ્ઢા મિલ ગયા ફિલ્મનું ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે જમીર ફિલ્મનું ગીત સાંભળ્યું. કલાકાર હતા આશા ભોસલે અને કિશોર કુમાર. શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપ સાંભળશો ચીમનલાલ કુંવરિયાના કંઠે કેટલાક પ્રાચીન ભજનો. પણ શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીશું આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर हमारे स्टेशन्स लाइव.

0: मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમના આરંભે સાંભળીએ ચીમનલાલ કુંવરિયાના કંઠે કબીર સાહેબની આ રચના।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ચીમનલાલ કુંવરિયાના જ કંઠે રવિરામની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં

0: નવા શહેરનું આજનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 28.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. સાંજના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25% નોંધવામાં આવ્યું છે અને હવામાન ખાતા તરફથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, બરાબર 6:30 રજૂ કરીશું યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે આપણા સૌના, એટલે કે યુવા દોસ્તોના કાર્યક્રમ યુવાણીનો. તો કાર્યક્રમની શરૂઆતમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે બધાય કામને પડતા મૂકો અને આનંદ માણવા તૈયાર થઈ જાઓ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજે પણ આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું જાણવાથી આજના દિન વિશેષને. તો મિત્રો, આજે છે તારીખ 21 મે 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ પાંચમ. આશા છે કે આજનો આપનો દિવસ ખૂબ મંગલમય વીત્યો હશે. અને હા, આજનો દિન વિશેષ કે જે ખાસ છે એ તો કહેવાનો રહી જ ગયો. તો મિત્રો, આજે છે તારીખ 21 મે અને આજનો દિવસ એટલે આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ, જેને આપણે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, આ તો થઈ આજના દિવસની વાત. આજના કાર્યક્રમમાં આપણે સાંભળવાના છીએ એક ખાસ વાતચીત કે જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં ડોક્ટર તરીકે એટલે કે વૈદ્ય તરીકે કારકિર્દીના વિકલ્પો વિશે ડોક્ટર ચેતન પ્રજાપતિ અને રાજેશ ખરાડી વચ્ચેની આ ખાસ વાતચીત. પણ એની પહેલા આવો આજની સુંદર મજાની સાંજનો ઉઘાડ કરીએ સુમધુર સંગીતની સાથે.

0: તો મિત્રો આપણે સાંભળવાના હતા રાજેશ ખરાડી અને ડોક્ટર ચેતન પ્રજાપતિ વચ્ચેની આ ખાસ વાતચીત, કે જેના માધ્યમથી આપણે સમજવાના છીએ આયુર્વેદના ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે. તો આવો વધુ વાત ન કરતા સાંભળીએ સીધી આ ખાસ વાતચીતને.
1: નમસ્કાર યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડોક્ટર ચેતન પ્રજાપતિ. મિત્રો, એમના વિશે માહિતી આપું તો ડોક્ટર સાહેબ છે મેડિકલ ઓફિસર છે, ક્લાસ ટુ ઓફિસર છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડ ગાંધીનગર ખાતે. તેઓ 2018 થી ફરજ બજાવી રહ્યા છે કે નીટમાં માર્ક્સ કેવા આવશે અને એના પછી કયા ક્ષેત્રમાં એડમિશન લેવું, પ્રવેશ લેવો. બધા MBBS માટે તૈયારી કરતા હોય છે તો નીટની પરીક્ષા પાસ કર્યા પછી MBBSમાં જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી શક્યું તો એ પછી એમના માટે અભ્યાસના કયા કયા વિકલ્પો છે એ આપણે ડોક્ટર સાહેબ પાસે જાણીશું. પણ એ પહેલા નીટનું પરિણામ આવે પછી આ બધા ક્ષેત્રોમાં પ્રવેશ માટે શું પ્રક્રિયા છે એ આપણે જાણીશું. નમસ્કાર ડોક્ટર સાહેબ.
2: નમસ્કાર,
1: આપનું સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોમાં.
2: ધન્યવાદ.
1: આજે જે આપણો કાર્યક્રમ છે એમાં આપ એ જણાવો કે નીટ પરીક્ષા પાસ કર્યા પછી આગળના અભ્યાસક્રમમાં આપણે એડમિશન લેવું હોય, પ્રવેશ લેવો હોય તો શું પ્રક્રિયા છે?
2: નમસ્તે મિત્રો. હવે ધોરણ 12 પછી પરિણામ આવ્યા બાદ મેડિકલ કે પેરામેડિકલ કોર્સિસમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોર્સિસ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ એટલે કે ACPU GMEC ગુજરાત ગાંધીનગર દ્વારા 12 સાયન્સ પછી અને નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના પરિણામ પછી મેડિકલના તમામ કોર્સિસ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા વેબસાઇટ છે એની https://www.medadm.gujarat.org પરથી એની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફરીથી આપણે વેબસાઇટ નોંધી લઈએ, https://www.medadm.gujarat.org.

0: ORG, તેમાં પ્રથમ આપણે MBBS અથવા BDSIS કોર્સમાં, એટલે કે મેડિકલ ડૉક્ટર અથવા તો ડેન્ટલ ડૉક્ટર એના કોર્સમાં પ્રવેશ માટે, તેમજ BMS અને BHMS એટલે કે આયુષના જે વિભાગના કોર્સિસ છે, આયુર્વેદિક ડૉક્ટર અને હોમિયોપેથિક ડૉક્ટર, તેના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીએ આ જ વેબસાઇટ તેના દ્વારા અલગ અલગ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પ્રોસેસ કરવાની હોય છે. ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા માન્ય કરેલા 29 હેલ્પ સેન્ટરમાંથી કોઈ પણ એક હેલ્પ સેન્ટર પર રજીસ્ટ્રેશન કન્ફર્મ માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે. ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટની જાહેરાત થશે અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થી જો પ્રવેશ કન્ફર્મ કરવા માંગતો હોય તો તેમણે ઓનલાઈન અથવા પ્રવેશ સમિતિ દ્વારા માન્ય કરેલ બેંકની બ્રાન્ચમાં ટ્યુશન ફી જમા કરાવી અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના હોય છે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિના ઇમેલ એડ્રેસ છે એ આપણે નોંધી લઈએ, medDMGujarat2018@gmail.com, તથા એનો મોબાઈલ હેલ્પ નંબર પણ છે 90990-74536 અને 90990-58953. ફરીથી નોંધી લઈએ, 90990-74536 અને 90990-58953. એના ઉપર પણ આપણે સંપર્ક કરી અને આપણને કંઈ પણ જો મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તે પૂછી શકીએ છીએ.
1: ડૉક્ટર સાહેબ, આપે હમણાં પ્રવેશ પ્રક્રિયા અંગે જણાવ્યું, તો આ પ્રવેશ પ્રક્રિયા જાણ્યા પછી ધોરણ 12માં જેમ બી ગ્રુપ છે અથવા બાયોલોજીનો વિષય લીધો છે, તો MBBS માટે એ લોકો તૈયારી કરતા હોય છે, પણ MBBS સિવાય અન્ય કઈ કઈ શાખાઓમાં એ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે એના વિશે માહિતી આપો.
0: અત્યારે MBBS સિવાય BMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરી, તેમજ હોમિયોપેથી એટલે BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, તેમજ BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર અને ડેન્ટલ ડૉક્ટર જેવી મુખ્ય પ્રવેશ શાખાઓમાં આપણે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી તેનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. આ બેઝિક આપણા ડૉક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરતી શાખાઓ છે.
1: હવે તમે BDS અને હોમિયોપેથિક આયુર્વેદિકની વાત કરી, હવે હું પ્રશ્ન વિદ્યાર્થીઓને એમ થતો હોય છે, હું આયુર્વેદમાં એડમિશન લઉં આયુર્વેદિક શાખામાં,
0: બરાબર,
1: તો આયુર્વેદ શાખામાં એડમિશન શા માટે લેવું જોઈએ, એની વિશેષતા શું છે?
0: હવે આપણે જોઈએ તો આજના સમયના ઝડપી જીવનચક્રમાં અનેક લોકો વિદેશી એલોપેથી સાઇડ ઇફેક્ટ્સ, એની દવાઓની સાઇડ ઇફેક્ટ્સથી ડરતા હોય છે અને ઘણા લોકોએ અનુભવેલી પણ છે. આયુર્વેદ છે ને એ પોતાની ભારતની પોતાની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. એ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એ ન્યાયસંગત ઉપચારની તરફ આપણને વાળે છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદ એક લોકપ્રિય વિકલ્પ તરીકે હાલના જમાનામાં લોકપ્રિય થઈ રહ્યો છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ તો છે જ, કે જેમાં શરીરને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ અને જો રોગ થઈ જાય તો તેને રોગમુક્ત કેવી રીતે કરી શકીએ તે વિશે આપણા ઋષિ મુનિઓએ દ્વારા પોતાના અનુભવથી પ્રાપ્ત થયેલી સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિનું તેમાં વર્ણન કરેલું છે અને આયુર્વેદમાં તે મુજબ ઉપચાર કરવામાં આવે છે અને ઘણા બધા રોગોમાં આપણે ધાર્યા પરિણામ અકલ્પનીય રીતે મેળવી શકીએ છીએ. તેના લીધે અત્યારે હાલમાં આયુર્વેદ તરફ તમે જોયું હશે તો બહુ જ લોકો વળી રહ્યા છે અને તેના આવનારા ભવિષ્યમાં તેનો બહુ જ માંગ રહેવાની સંભાવના છે.
1: ડૉક્ટર સાહેબ, આપે આયુર્વેદની વિશેષતા જણાવી,
0: બરાબર.
1: હવે આ જ શાખામાં એટલે BMS માં આયુર્વેદિક શાખામાં પ્રવેશ લેવો હોય તો એના માટેની શું પ્રક્રિયા છે?
0: હવે ભારતમાં આયુર્વેદની બેઝિક ડિગ્રી એટલે કે BMS બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી છે. ગુજરાતમાં આ પ્રવેશ નીટના સ્કોરના આધારે ACPU GMEC દ્વારા મેરિટ આધારિત ઓનલાઈન કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ મેળવાતો હોય છે, જેમાં છેલ્લી કટ ઓફ રેન્ક કોલેજ અને વર્ષ એ આપણે સમયાંતરે બદલાતા રહેતા હોય છે, પણ બેઝિકલી જે આપણે નીટના માર્ક્સ હોય તેના આધારે મેરિટમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પહેલાં કેવું હતું કે 10 અથવા 12માં ધોરણમાં આપણે બોર્ડમાં સંસ્કૃત વિષય બંને

0: બંનેમાંથી એક ધોરણમાં અનિવાર્ય હતો. પણ હમણાં જ સરકારના પ્રવેશ પ્રક્રિયાની અંદર તે નિયમોમાં થોડો ફેરફાર કરી અને હવે સંસ્કૃત વિષય એ અનિવાર્ય નથી, પરંતુ નીટના સ્કોરના આધારે જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
1: ડૉક્ટર સાહેબ, આયુર્વેદ શાખામાં પ્રવેશ લીધા પછી તો એનો અભ્યાસક્રમ કેવી રીતનો હોય છે અને એ ડિગ્રી મેળવવા માટે કેટલો સમય લાગતો હોય છે?
0: આયુર્વેદ શાખામાં એટલે BAMSમાં પ્રવેશ મેળવી લઈએ આપણે તે પછી 4.5 વર્ષનો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. એમાં 3 વર્ષ હોય છે, જે 3 સેમેસ્ટરના, એટલે કે 1.5 વર્ષનું 1 વર્ષ, એટલે પ્રથમ વર્ષ એ 1.5 વર્ષનું, દ્વિતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું, અને તૃતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું. એવી રીતે ટોટલ 4.5 વર્ષ એ આપણે અભ્યાસક્રમ કોલેજમાં રહીને પૂર્ણ કરવાનું હોય છે. તે બાદ એ ઉત્તીર્ણ કર્યા બાદ આપણે 1 વર્ષની ઇન્ટર્નશીપ, એમાં ડિવાઇડેશન છે કે 6 મહિને આપણે માન્ય આયુર્વેદ હોસ્પિટલમાંથી ઇન્ટર્નશીપ કરવાની રહે છે, અને ત્યારબાદ બાકીના જે 6 મહિના છે એમાં 3 મહિના PHC સેન્ટર સરકાર માન્ય અને સરકાર માન્ય CHC સેન્ટર તેમાં રહીને ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે એવી રીતે 6 મહિના, 3 મહિના અને 3 મહિના, એમ ટોટલ 12 મહિનાની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે ટોટલ BAMS કમ્પ્લીશન કર્યા બાદ આપણે લાયસન્સ મેળવીને પ્રેક્ટિસ કરવા માટે 5.5 વર્ષનો સમયગાળો કહી શકાય. તેમાં અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો પ્રથમ વર્ષની અંદર સંસ્કૃત બેઝિક આપણે ભણવાનું હોય છે, તે ઉપરાંત શારીર રચના એટલે કે એનાટોમી, ક્રિયાશારીર એટલે કે ફિઝિયોલોજી જેવા વિષયો, દ્વિતીય વર્ષની અંદર મટેરિયા મેડિકા જેમાં આયુર્વેદિક જે દવાઓ છે તેના વિશેનું સંપૂર્ણ જ્ઞાન, સંહિતા વિજ્ઞાન જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ લખેલી છે સંહિતા, જેમાં આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા પદ્ધતિ વર્ણિત છે, તે ઉપરાંત સ્વસ્થ વૃત્તિ એટલે કે બેઝિક હાઇજીન આપણે પ્રોપર કેવી રીતે રાખવું, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ તે ભણાવવામાં આવે છે, અને બેઝિક ડિસીઝનું ડાયગ્નોસિસ કેવું કરવું તે દ્વિતીય વર્ષમાં ભણાવવામાં આવે છે. તૃતીય વર્ષની અંદર આપણને દરેક રોગની ટ્રીટમેન્ટ એટલે એનું ચિકિત્સા વિજ્ઞાન, તે વિષયક સંહિતાઓમાંથી જ્ઞાન, પેથોલોજી, ક્લિનિકલ આસ્પેક્ટ જેવા વિષયો આવરી લઈ આ ઉપરાંત અનેક શાખાઓ જેમ કે કાનના ગળાની સાલાકીય શાખા, સર્જરી શલ્ય વિભાગની શાખા અને કૌમાર વૃત્તિ એટલે બાળરોગ વિજ્ઞાન તેમજ સ્ત્રીઓ માટે ગાયનેકોલોજીનું સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિજ્ઞાન વિષયો તૃતીય વર્ષમાં ભણાવવામાં આવે છે.
1: ડૉક્ટર સાહેબ, અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને એ પણ જણાવો કે આયુર્વેદિકમાં સ્નાતક થયા પછી એના વિકલ્પો કયા કયા છે?
0: હવે આયુર્વેદમાં આપણે BAMS સ્નાતક થઈ ગયા તે બાદ ઘણા બધા વિકલ્પો છે, જેમાં પ્રથમ આપણે જોઈએ તો BAMS કર્યા પછી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ, ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકીએ છીએ, એટલે પોતાનું આયુર્વેદિક ક્લિનિક ખોલી શકીએ છીએ અથવા હોસ્પિટલ પણ શરૂ કરી શકીએ છીએ, જેમાં પંચકર્મની હોસ્પિટલ, ક્ષારસૂત્રની હોસ્પિટલ ઘણા બધા વિકલ્પો છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર આપણે ડિપ્લોમા અથવા માસ્ટર ડિગ્રી આગળ કરી શકીએ છીએ, મેડિકલ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ પણ કરી શકીએ છીએ. આગળના અભ્યાસ માટે પણ આપણે વિચારી શકીએ, જેમ કે BAMS બન્યા બાદ આપણી આયુર્વેદ યુનિવર્સિટીમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ એટલે MDનો કોર્સ અલગ અલગ વિદ્યાશાખાઓમાં થાય છે. એવી ઘણી બધી શાખાઓની અંદર માસ્ટર્સ MD કરી શકાય છે, અને તે બાદ એ 3 વર્ષનો કોર્સ હોય છે, અને તે બાદ આગળ MD કર્યા બાદ PHD પણ તે વિદ્યાશાખામાં આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત MSc સાયકોલોજી ન્યુટ્રિશનની અંદર કરી શકીએ છીએ, માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એટલે કે MPH કરી શકીએ છીએ, MBA હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર, હેલ્થ કેર મેનેજમેન્ટની અંદર MBA કરી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ આપણે નોકરીની તકો છે એટલે આપણે પ્રવેશ લઈ શકીએ છીએ, જેમાં આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે અથવા તો મેડિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનર તરીકે સેવાઓ આપી શકીએ. સરકારી નોકરીની પણ તકો રહેલી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, રેલવે, સ્ટેટ ગવર્મેન્ટની અંદર આપણે મેડિકલ ઓફિસર અથવા RMO તરીકે વર્ગ 2 તરીકે પસંદગી પામીને નિમણૂક મેળવીને નોકરી કરી શકીએ છીએ. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ એટલે કે NHM નેશનલ હેલ્થ મિશન અને RBSK એટલે કે બાલ સ્વાસ્થ્ય કલ્યાણ વિભાગ તેની અંદર પણ મેડિકલ ઓફિસર તરીકે તેમજ CHO તરીકે નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી ફાર્મસીઓ આયુર્વેદિક દવાઓ બનાવે છે તેની

0: અંદર આપણે એના R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સેવા આપી શકીએ છીએ. આ ઉપરાંત તે જ કંપનીઓમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે MR તરીકે સેવા આપી શકીએ છીએ. પહેલાં અમુક સમય પહેલાં આપણે આયુર્વેદની અંદર જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા BPharm આયુર્વેદિક કોર્સ અને બેચલર નર્સિંગ કોર્સ પણ ચાલુ હતો, પરંતુ હાલમાં તે કાર્યરત નથી. આ ઉપરાંત આપણે વૈકલ્પિક સારવાર પ્રથાઓની અંદર પણ આગળ અભ્યાસ કરી અને લોકમાં સેવા આપી શકીએ છીએ, જેમ કે યોગ અને નેચરોપેથીમાં સર્ટિફિકેટ કોર્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત ડિપ્લોમા કોર્સ કરી શકીએ છીએ અને તે બાદ પ્રેક્ટિસ કરી શકીએ. ફિટનેસ અને વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે પણ આપણે સેવાઓ આપી શકીએ છીએ. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓના રિસર્ચ અને વિકાસમાં પોતાની જાતે સંશોધન કરી અને રિસર્ચ વર્ક પબ્લિશ કરી સેવા આપી શકીએ. આ ઉપરાંત વિદેશોમાં પણ આયુર્વેદની ઘણી બધી માંગ છે, તો વિદેશોમાં જે તે દેશની અંદર લાયસન્સ પ્રક્રિયા આપણે પૂરી કરી અને ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આ બધી અલગ અલગ જે BAMS સ્નાતક થયા બાદ આપણને વિકલ્પ રહેલા છે, તો એ આપણી પસંદગી મુજબ તે ચોઈસ કરી અને આગળ વધી શકીએ છીએ.
1: આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી એના તમે વિકલ્પો તો જણાવ્યા. હવે હાલના સમયમાં ગુજરાતમાં કેટલી સરકારી કોલેજો છે
0: રાજેશભાઈ? હાલના સમયમાં ગુજરાતની અંદર 5 જેટલી સરકારી આયુર્વેદિક કોલેજ છે, જેને ગુજરાત ગવર્મેન્ટ ફૂલ ફંડ કરે છે અને એને તમામ 100% નિયમો ગુજરાત સરકાર પોતે જે ઘડ્યા છે તે મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમાં પહેલી અમદાવાદ લાલ દરવાજા ખાતે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે. બીજી કોલેજ ગાંધીનગર કોલવડા ખાતે સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ છે. ત્રીજી કોલેજ વડોદરા ખાતે સરકારી આયુર્વેદિક કોલેજ છે. ચોથી ભાવનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ છે અને પાંચમી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ કોલેજ હાલમાં કાર્યરત છે.
1: સાહેબ, આપણે આ વાત તો છે ગુજરાતની, ભારતની, કે આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી કઈ કઈ તકો રહેલી છે, વિકલ્પો કેટલા છે અને કઈ રીતે એ મેળવી શકાય.
0: બરોબર.
1: હવે આ વાત એ પણ કરો અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને, કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી વિદેશમાં કોઈને સ્થાયી થવું હોય, વિદેશમાં નોકરી કરવી હોય, તો એમાં કેવી તકો છે?
0: બહુ સરસ સવાલ પૂછ્યો તમે. હાલમાં કેવું છે કે બધાને એમ જ છે કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી ભારતમાં આપણે કંઈ કરી શકીએ તો ઠીક, પછી વિદેશમાં તો આપણું શું. જો કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો તેના માટે તો આ કોર્સ નકામો બની રહે, પરંતુ તેવું નથી. અત્યારે આપણે જોઈએ ને તો પાછલા 40-એક વર્ષથી ઘણા બધા આપણા આયુર્વેદિક કન્સલ્ટન્ટો લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા જેવા વિવિધ દેશોની અંદર પોતે ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરી જ રહ્યા છે. આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેણે પણ પોતે આવા દેશો સાથે MOU સાઇન કરીને તેના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે અને ત્યાં જઈને પોતે આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ આટલા દેશોની અંદર આપણે તેની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે જોશો તો જર્મની, નેપાળ, શ્રીલંકા જેવા દેશોની અંદર યોગ અને પંચકર્મ જેવી શાખાઓ પ્રત્યે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગનો એટલો બધો વ્યાપક પ્રચાર થયેલો છે અને 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસિદ્ધ કરેલો છે અને જે આખા સમગ્ર દુનિયાની અંદર દરેક દેશના લોકો તેને બહુ સારી રીતે ઉજવે છે. તો આપણા દેશના પણ અનેક આયુર્વેદ ચિકિત્સકો પોતે ત્યાં તેની અંદર ભાગ લઈ અને આયુર્વેદનો વ્યાપ એ વિદેશોમાં પણ વધારી રહ્યા છે. તો જે પણ અનુસ્નાતક અથવા સ્નાતક આયુર્વેદિક ચિકિત્સકો તે ત્યાં જે તે દેશમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકે છે.
1: હવે આયુર્વેદિક સ્નાતક અને એમાં પાછું અનુસ્નાતક કોઈ વિદ્યાર્થી કરે છે, તેમાં સરકારી નોકરીની કેટલી તકો છે ગુજરાતમાં, ભારતમાં, એ વિશે જણાવો.
0: હવે કેવું છે કે દરેક વિદ્યાર્થી પ્રવેશ કોઈ પણ વિદ્યાશાખામાં લે એટલે એને પહેલો મનમાં મૂંઝવતો પ્રશ્ન એવો હોય કે હું ભણી લઉં પછી આર્થિક ઉપાર્જન માટે શું, તેમાં નોકરીની કે ધંધાની કે મારે રોજીરોટી કમાવાની શું વિકલ્પ બની રહે. તો તે માટે આપણે એક વસ્તુ અત્યારે

0: હું તમને બધું એનું જણાવી દઉં કે આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ એટલે કે BAMS કર્યા બાદ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અંદર આપ સીધા જ GPSC પાસ કરી અને તેની અંદર લેખિત પરીક્ષા આપી, જો તેમાં આપણે મેરિટમાં આવીએ, મૌખિક ઇન્ટરવ્યૂ યોજાય છે, તે દ્વારા વર્ગ 2 તરીકે આપણે સીધા જ નિમણૂક મેળવી શકીએ છીએ, જેની અંદર જો તમે ઉત્તીર્ણ થઈ જાઓ તો રાજ્યની વિવિધ આયુર્વેદિક ડિસ્પેન્સરીઓ, આયુર્વેદિક હોસ્પિટલો તેમજ કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં આપણને નિમણૂક આપવામાં આવે, જેમાં MBBS સમકક્ષ જ પગાર ધોરણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે આગળ તે જ શાખામાં ભણવા માગતા હોઈએ, એટલે કે BAMS કર્યા બાદ MD કરવા માગતા હોઈએ તેમજ આગળ PhD કરવા માગતા હોઈએ, તો તે કર્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોલેજોમાં લેક્ચરર તેમજ રીડર તરીકે એટલે કે એસોસિએટ પ્રોફેસર તરીકે આપ પરીક્ષા પાસ કરીને નિમણૂક મેળવી શકો છો. આ ઉપરાંત સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે CCRAS, રેલવેમાં પણ આપ નિમણૂક મેળવી શકો છો. આ બધા ઘણા બધા નોકરીના વિકલ્પો છે, એ સરકારી નોકરીના છે. આ ઉપરાંત આપ પ્રાઇવેટમાં પણ પ્રેક્ટિસ કરીને આર્થિક ઉપાર્જન, આપણી રોજીરોટી કમાઈ શકીએ છીએ.
1: ડૉક્ટર સાહેબ, બહુ સરસ રીતે આપે સમજાવ્યું. હવે મારો છેલ્લો પ્રશ્ન છે, ભવિષ્યમાં આપના મતે આયુર્વેદ ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું ભાવિ કેવું રહેવાની સંભાવના છે?
0: જો મારા મતે જણાવું તો વિદ્યાર્થીઓને પોતાને BAMSમાં એડમિશન લીધા બાદ જો આયુર્વેદ પ્રત્યે સાચો જે રસ ધરાવતો હોય અને તેને એમાં જ આગળ વધવાની ઈચ્છા હોય, તો તેના માટે ભવિષ્યમાં નોકરી એટલે સરકારી તેમજ પ્રાઇવેટ, આ ઉપરાંત સ્વાવલંબી જીવન જીવવા માટેની વિપુલ તકો રહેલી છે. આપણે જોયું તેમ સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, સંસ્થાઓ, NGOs વગેરેમાં પણ નોકરીની તકો રહેલી છે. આ ઉપરાંત ખાનગી દવા કંપનીઓ જેની અંદર નોકરીઓ મેળવતા હોઈએ છીએ, રિસર્ચ સેન્ટરો તેની અંદર પણ આપણે નોકરી મેળવી શકીએ છીએ, આયુર્વેદિક કોલેજો છે તેની અંદર આપણે MD કે PhD કરીને અનુસ્નાતક કક્ષાનો કોર્સ કરીને તેમાં પણ નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે નોકરી ન જ કરવા માંગતા હોઈએ તો હાલના સમયમાં આયુર્વેદનો વ્યાપ ઘણો જ છે. તમે જોયું હશે તો દરેક આયુર્વેદિક ચિકિત્સક નોકરી સ્વીકારતા નથી, તેઓ પોતે પોતાનું પર્સનલ પ્રાઇવેટ ક્લિનિક અથવા હોસ્પિટલ ખોલીને જો તેમણે અનુસ્નાતક કક્ષાની અંદર કોઈ પણ વિદ્યાશાખામાં પોતે પ્રવેશ મેળવીને તેનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો તે મુજબની પ્રાઇવેટ પ્રેક્ટિસ, સ્પેશિયાલિટી પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત આયુર્વેદની અંદર જો એક આપણે પોતાની રિસર્ચ કરવા માગતા હોય તો જે હાલમાં દવાઓ છે તેની અંદર પણ રોગ અનુસાર દવાઓની અંદર સંશોધન કરી અને પોતાની મેન્યુફેક્ચરિંગ દવા કંપની, ફાર્મસી પણ બનાવી શકીએ છીએ. તેના દ્વારા પણ આપણે લાયસન્સ મેળવી અને તેનું ઉત્પાદન કરી તેનું વેચાણ કે આપણી પોતાની પ્રાઇવેટમાં પ્રેક્ટિસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું જોઉં તો મારા મતે આયુર્વેદની શાખાની BAMSની હાલમાં ખૂબ જ માંગ વધી છે અને લોકોની હાલની જીવનચર્યાને આપણે જોઈએ તો ભવિષ્યમાં આયુર્વેદ ચિકિત્સા શાખાની ખૂબ જ માંગ રહેશે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું રહેવાની મને સંભાવના હાલમાં દેખાય છે.
1: ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબ આપે. શ્રોતા મિત્રો, યુવા મિત્રો, ડૉક્ટર સાહેબે નીટ પરીક્ષા પાસ કર્યા પછી પ્રવેશ પ્રક્રિયા શું છે, MBBS વિશે માહિતી આપી, આયુર્વેદિકનો અભ્યાસક્રમ, એનો સમયગાળો, એની સરકારી નોકરીઓની સંભાવના કેટલી, દેશમાં વિદેશમાં ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને ઘણા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે, તમારી શંકાઓનું સમાધાન થયું હશે એવી આશા રાખીએ. ડૉક્ટર ચેતન પ્રજાપતિ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપે જે અમારા યુવા મિત્રોને આયુર્વેદ સ્નાતક અભ્યાસક્રમ વિશે જે માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ રાજેશ.
2: સુંદર મજાની માહિતીસભર વાતચીત માટે આપ બંને વિદ્વાનોનો ખૂબ ખૂબ આભાર. તો હવે સમય છે આજના કાર્યક્રમના અંત તરફ વધવાનો, પણ એની પહેલા મારે વાત કરવી છે આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીની. 21 મે ભારતના સૌથી યુવા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ. આજે આપણે સૌ ડિજિટલ યુગમાં જીવીએ છીએ, સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને કમ્પ્યુટર પર આખી દુનિયાને જાણે મુઠ્ઠીમાં લઈને બેઠા છીએ. એ 21મી સદીના આધુનિક ભારતનો પાયો રાજીવજીએ જ નાખ્યો હતો. એમનું માનવું હતું કે દેશનું

વિકાસ માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ શક્ય છે. એટલું જ નહીં, યુવા શક્તિ પર પણ એમનો ભરોસો એટલો જ અતૂટ હતો કે તેમણે મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી કે જેથી દેશના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ યુવાનો પોતાની ભૂમિકા ભજવી શકે. આજે એમને યાદ કરવાનો સાચો અર્થ એ છે કે આપણે આપણી આ ડિજિટલ તાકાતનો ઉપયોગ કોઈ પ્રકારની નકારાત્મકતા ફેલાવવા માટે નહીં, પરંતુ કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા, ભારત દેશને આગળ લઈ જવા એક વિઝન ડેવલપ કરવામાં કરીએ. આવો આજના દિવસે આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ, રાષ્ટ્ર નિર્માણમાં આપણું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ. તો જ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. રેડિયો પર તમે સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ યુવાણી. તો હવે સમય છે આપ સૌથી વિદાય લેવાનો. મળીએ છીએ એક નવા દિવસની નવી સાંજે નવી વાતોની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો યુવાણી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. પણ આ કાર્યક્રમનો આરંભ કરી તે પહેલા સાંભળીશું આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમના આરંભે સાંભળીએ ચિત્રા સિંહના કંઠે સુદર્શન ફકીરની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: છેલ્લા 21 વર્ષ થી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

0: राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490।
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ચિત્રા સિંહના કંઠે ફિરાક ગોરખપુરીની આ રચના।

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે, તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળ યુક્ત માવાનો જથ્થો જપ્ત. સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે, તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે, તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: 2027 કા જો ચુનાવ હોગા, ચુનાવ હોને કે બાદ મેં અગર કોઈ કાનૂન હોગા વો આગે વાલે ચુનાવ પે લાગુ હોગા. 27 કા જો ચુનાવ હોગા 5 સાલ કે લિયે હોગા, ઓર 5 સાલ વો સરકાર ચલેગી, ઓર 2029 મેં અગર કાનૂન

0: लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता, तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे। तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ।
1: लार्सन एंड टूब्रो एलएनटी कंपनी विश्व स्तरनी तालीम सुविधा साथे देशनी सौथी मोटी औद्योगिक तालीम संस्था महेसाणाना वडनगर खाते कार्यरत थई। सत्तावार यादी मुजब राज्य सरकारना सहकारथी तैयार थयेली आ संस्थानो हेतु युवानोने रोजगार अने उद्योग साहसिकताने प्रोत्साहन आपवानो छे। अहींथी बे पायलट बेचना कुल 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ। વડનગર ખાતે 45-90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18,000-20,000 રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે। ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી। ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી।
2: सभी देशों ने इस पे सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसिलिएशन पे हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में है वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम ADR को प्रमोट करेंगे।
1: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2,500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો। આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેડિયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી 5,00,000 રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે। આ સાથે જ ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો। એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાનશેડિયાએ ઉમેર્યું હતું। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો। રાજ્ય પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7-21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા। આ અંગે રાજ્ય પોલીસ વડા DGP ડોક્ટર KLN રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે।
3: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે। ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે ઓપરેશન।
1: વાવ થરાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG એ 2,00,000 રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી। થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2,00,000 રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો। આ સાથે જ પોલીસે 7,00,000 રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે। રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે। દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું।
4: इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक, 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दांग के लिए दिया गया है।

0: अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन।
1: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગુગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ આરએમઆઈ નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગુગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
2: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે, જે રિયલ ટાઈમ પર મળે છે, એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય.
1: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ આઈટીટીએફ વર્લ્ડ પેરા એલિટ તાઇપેઈ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપેઈ શહેરમાં 17-21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ્સ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંગેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતા તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઇલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર sci.gseb.org અથવા gseb.org વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઇલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને ભાંભુડી આયુષ્માન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની બોલેનાથ ડેરીમાંથી 2,500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ
1: રામ રામ
0: રામ
1: રામ
0: રામ રામ
1: રામ
0: રામ
1: રામ.
0: ગામના ચોરે એટલે ગામને પાદરે ઓટલે ભેગા થવાનું થાય, મળવાનું થાય એટલે અલક મલકની વાતું તો થાય, પણ ખેડૂત ભાઈઓ મળે ત્યાં તો ખેતીની જ વાતું થાય. અને અમારે તો કચ્છીમાં કહેવાય છે કે ખંત ખાંખત ને ખમીર ઈ ખેડૂજી ખાસિયત ચોવાજે. અને વાતે સાચી છે, ખેડૂત એટલે ખેતી ક્ષેત્ર જ નહીં પણ કોઈ પણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ખેડાણ કરનાર વ્યક્તિ ખેડૂજ કહેવાય ને. એ પછી સાગર ખેડૂ હોય કે કોઈ ઉદ્યોગમાં સાહસ કરીને કોઈ ક્ષેત્રમાં ખેડાણ કર્યું હોય, બધા ખેડવો જ કહેવાય. અને ખંત ખાંખત અને ખમીર એટલે કે ધીરજ, ધૈર્ય, હિંમત અને કામને પાર પાડવા માટે સતત રચ્યા પચ્યા રહેવાની વૃત્તિ એ દરેક ક્ષેત્રમાં જોઈએ જ, અને તો જ સફળતા મળે. અને મિત્રો, કચ્છનો ખેડૂત તો સદાય અવનવા અખતરા કરવા જાણીતો, અને ખાસ કરીને કચ્છના ખેડૂતોએ તાજેતરના વર્ષોમાં બાગાયત ક્ષેત્રે સારું એવું કાઠું કાઢ્યું છે. અવનવા પાકોના અખતરા કરે છે, પરંતુ હજુએ બાગાયતી ખેતીમાં કચ્છમાં અનેક અવનવા ફળ પાકો માટે અવકાશ રહેલો છે. આજે આપણે એક એવા જ નવા ફળ પાક વિશેની વાત કરીશું. તો શરૂઆતમાં તો ઈશ્વરને યાદ કરીએ, પ્રભુ ભજન કરીએ. તો આવો સાંભળીએ આ ભજન.
2: ધખાવી

રંગ સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળ વિશેની. વોટર એપલ, રોઝ એપલ કે આપણે જેને સફેદ જાંબુના નામથી ઓળખીએ છીએ એની. સફેદ જાંબુ સફેદ કલરમાં તો હોય જ છે, પણ સાથે સાથે આછા પોપટી જેવા રંગમાં, આછો ગુલાબી કે લાલ કલરમાં પણ જોવા મળે છે. સરસ મજાનું દેખાવડું, રૂપકડું, રસાદાર અને સુગંધી તેમજ સ્વાદિષ્ટ, બહુ મીઠું નહીં પણ છતાંય મધુરું એવું આ ફળ ઘણા બધા પોષક તત્વો પણ ધરાવે છે. ખાસ કરીને વિટામિન એ, સી, લોહતત્વ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત છે, જેના પાકેલા નાના મોટા ફળો સૌ કોઈને ભાવે એવા હોય છે. સુગંધી એવા પ્રવાહી રસથી ભરપૂર હોવાથી તાજગી આપનારા છે. મૂળ તો સફેદ જાંબુનું ઉદ્ભવ સ્થાન આંદામાન નિકોબાર અને મલાક્કા દ્વીપ સમૂહ છે, પરંતુ આ ઝાડ કુદરતી રીતે ઉષ્ણકટિબંધના દેશોમાં તો જોવા મળે જ છે, પણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં પણ થઈ શકે છે. ગુજરાતમાં સફેદ જાંબુની ખેતી ઉમરગામ તાલુકામાં થાય છે અને દક્ષિણ ગુજરાતમાં ઘણા ખેડૂતોના ખેતરે આ ઝાડ જોવા મળે છે. આમ તો આ ઝાડ બહુ મોટું થતું નથી, 5 થી 10 ફૂટ જેટલી ઊંચાઈનું જ હોય છે, એટલે ઘરના નજીકના બગીચામાં કે કિચન ગાર્ડનમાં પણ વાવી શકાય અને ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકવાની સારી એવી ક્ષમતા સફેદ જાંબુના છોડમાં રહેલી છે. એટલે દરિયા કિનારાના ગામડાઓ કે જ્યાં અન્ય ફળ પાકો થઈ શકતા નથી એવી જમીનમાં પણ સફેદ જાંબુ સરળતાથી ફળ આપી શકે છે. લંબગોળ આકારમાં લાંબા અને ટોચ પરથી થોડાક અણિયાળા એવા ગોળાકાર પાંદડા હોય છે અને ફૂલો પીળાશ પડતા સફેદ રંગના ને ઝૂમખામાં આવે છે. પાકેલા ફળો ઉપર જીરું મીઠું ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમજ આંતરડા અને જઠરની તકલીફો, વધુ પડતી અમલીયતાની તકલીફમાં પણ રાહત આપે છે. વળી પાછું પાકેલા ફળમાં શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે, એટલે મધુમેહ કે ડાયાબિટીસ રોગથી પીડાતા લોકો પણ ખાઈ શકે છે. પાકેલા ફળોનો ઉપયોગ સરકો, જામ, જેલી વગેરે મૂલ્યવર્ધિત ઉત્પાદન બનાવવામાં પણ થાય છે. એટલે ઉપયોગી એવા આ સફેદ જાંબુની જો વ્યવસ્થિત ધોરણે ખેતી કરવામાં આવે તો લાભદાયી નીવડી શકે એમ છે. અને પ્રગતિશીલ ખેડૂતો જો આ તરફ વળે અને સફેદ, ગુલાબી, લાલ રંગના આ સફેદ જાંબુના ફળવાળી પ્રચલિત જાતો વાવે તો ખેતી લાયક કહી શકાય એવો આ ફળ પાક છે, જેની પિંક, થૂપથીમ ચાન, મલાક્કા, બિગ ફ્રૂટ અને પેલ ગ્રીન, ડાર્ક રેડ, લાઇટ રેડ અને ગ્રીન જાતો પ્રચલિત છે. વાત કરીએ સફેદ જાંબુના ઝાડ માટે અનુકૂળ જમીનની, તો ડુંગરની પથરાળ, લાલ માટીવાળી, હળવી કે અમલીય જમીનમાં સારા થાય છે. આ ઉપરાંત રેતાળ, કાંપવાળી જમીન તેમજ ક્ષારીય જમીનમાં પણ સફેદ જાંબુ સારી રીતે ઉછેરી શકાય છે. અને આબોહવામાં મૂળભૂત રીતે તો ઉષ્ણકટિબંધીય પ્રદેશનો ફળપાક છે, જે સમશીતોષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે. ઝાડના વિકાસ માટે પૂર્ણ સૂર્યપ્રકાશ જરૂરી છે, પરંતુ આંશિક પ્રમાણમાં છાંયડો પણ સહન કરી શકે છે. 25 થી 35 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઝાડની વૃદ્ધિ માટે સારું માનવામાં આવે છે, પરંતુ વધુ તાપમાન પણ સહન તો કરી જ શકે છે. વધુ તાપમાને ફળમાં મીઠાશ વધે છે, એટલે આપણા કચ્છની આબોહવા એમ જોવા જઈએ તો કદાચ આ ફળમાં મીઠાશ વધારી શકે. ઠંડી થોડી ઓછી સહન કરી શકે છે. ઓછું તાપમાન ફળ અને પાંદડાને નુકસાન પહોંચાડે છે. વોટર એપલનું સંવર્ધન બીજ તેમજ અન્ય વાનસ્પતિક પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. બીજ દ્વારા પણ છોડ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ દરેક જાતમાં બધા જ ફળમાંથી બીજ નીકળતા હોતા નથી. અમુક ફળમાં 7 થી 8 બીજ

જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે ફળમાંથી એક કે બે બીજ જ નીકળે છે અને વળી પાછું આ બીજ ફળમાંથી કાઢ્યા પછી તાજા જ રોપણી કરવા જરૂરી હોય છે. વધુ સમય સંગ્રહી શકાતા ન હોવાથી તેની સ્ફુરણ શક્તિ નાશ પામે છે. પણ પરંપરાગત રીતે ગુટી કલમ દ્વારા જે છોડ તૈયાર કરવામાં આવે છે એ ખેતી માટે વધારે સારા ગણાય છે. તો કટકા કલમ દ્વારા પણ સફેદ જાંબુનું પ્રસર્જન થઈ શકે છે. અને હવે તો નર્સરીમાં વોટર એપલના છોડ ઉપલબ્ધ જ છે, એટલે એ રીતે પણ વાવણી કરી શકાય છે. સફેદ જાંબુની વાડી કરવી હોય તો પરંપરાગત રીતે 5x5 થી 7x7 મીટરના અંતરે છોડ વાવી અને કરી શકાય છે. આમ છતાં પણ વધુ ઘાટું વાવેતર પણ કરી શકાય છે. 3x3 અથવા તો 5x3 મીટરના અંતરે 1 એકરમાં વધારે છોડ આવે એ રીતે પણ વાવેતર કરી અને વધુ ઉત્પાદનનો ફાયદો લઈ શકાય છે. વધુ કાંપવાળી જમીન કે રેતાળ જમીનમાં છોડનો વિકાસ સારો થાય છે. આથી જમીનના બંધારણને ધ્યાનમાં લઈ અને રોપણી નક્કી કરવી જોઈએ. રોપણી કરવા માટે 1 ફૂટ ઊંડો ખાડો કરી એમાં છોડ ટટ્ટાર રહે એ રીતે રોપવો જોઈએ. છાણિયું ખાતર અથવા તો અળસિયાનું ખાતર પાયાના ખાતર તરીકે નાખી અને ખાડો પૂરવો જોઈએ. જરૂર લાગે તો છોડને ટેકો પણ આપવો. સામાન્ય રીતે સફેદ જાંબુનું કલમથી રોપેલ ઝાડ હોય તો બીજા કે ત્રીજા વર્ષે અને બીજથી ઉછેરેલ ઝાડ 3 થી 5 વર્ષે ફળ આપવાની શરૂઆત કરે છે. 7 વર્ષનું ઝાડ પુખ્ત વયનું ગણાય છે અને પુખ્ત વયના ઝાડને પ્રતિ વર્ષે 200 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 100 ગ્રામ પોટેશિયમ બે સરખા હપ્તામાં અને છાણિયું ખાતર 20 કિલોગ્રામ 1 હપ્તામાં આપવાથી વધુ ઉત્પાદન મળી શકે છે. ફળના વિકાસની અવસ્થાએ મેંગેનીઝ સલ્ફેટનો 1.5 કે 2% સાંદ્રતાના દ્રાવણનો છંટકાવ કરવાથી એની રંગ અને ગુણવત્તા સુધરે છે. પિયતમાં તો પાણીની જરૂરિયાત થોડી વધારે છે, તે પણ ખાસ કરીને ફૂલો આવવાના સમયે અને ફળ ધારણ સમયે છોડને પાણીની ખેંચ પડવી જોઈએ નહીં. પરંતુ હવે તો ટપક પિયત પદ્ધતિથી પણ આ વોટર એપલના ઝાડને ઉછેરી શકાય છે, એટલે ટપક પિયત પદ્ધતિ વધુ અનુકૂળ જોવા મળી છે. બાકી તો નિંદામણ નિયંત્રણ કરવું અને મોટા વિસ્તારમાં વાવેતર હોય તો મલ્ચિંગ પણ અપનાવી શકાય. સફેદ જાંબુમાં વર્ષમાં 2 વખત ફાલ લઈ શકાય છે. કુદરતી સ્થિતિમાં માર્ચથી એપ્રિલ માસમાં ફૂલ આવે છે અને મેથી જુલાઈ માસ દરમિયાન ફળ તૈયાર થાય છે. આ ફળનો રંગ ઝાંખો, માવાનું પ્રમાણ ઓછું અને શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ ઉપરાંત નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન પણ ફૂલો આવે છે અને જેના ફળ જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં મળે છે. ફેબ્રુઆરી માસમાં તૈયાર થતા ફળમાખીનો ઉપદ્રવ ઓછો થાય છે. ફળની ગુણવત્તા તેમજ ટકાઉ શક્તિ વધુ હોય છે. અને આ સફેદ જાંબુના પાકમાં મુખ્યત્વે નવી ડાળીઓ પર ફૂલો આવતા હોવાથી છટણીની પદ્ધતિ કે બહારની માવજતનો યોગ્ય સમયે ઉપયોગ કરી વહેલા ફળ પણ લઈ શકાય છે. વાત કરીએ ફળની લણણીની, તો સફેદ જાંબુની દરેક જાતના ફળ અલગ રંગ અને કદ ધરાવતા હોવાથી જે તે જાતને અનુલક્ષી અને એના ફળને તોડવા જોઈએ. અને ફળ એકવાર તોડી લેવામાં આવે પછી પાકી શકતા નથી, એટલે ફળની ત્વચાનો રંગ અને ફળના કદને ધ્યાનમાં રાખી ફક્ત પાકા ફળોને જ બજારમાં વેચવા માટે તોડવામાં આવે છે. અને વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ અને સ્ટ્રોબેરીની માફક આકર્ષક એવું પેકિંગ કરી અને બજારમાં મોકલવાથી સારું વળતર મેળવી શકાય છે. ફળોને વધુ દિવસ સુધી સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજમાં 12 અંશથી 14 અંશ સેન્ટીગ્રેડ તાપમાન અને 90 થી 95% ભેજની સ્થિતિમાં રાખવાથી આ ફળ 10 થી 14 દિવસ સુધી સંગ્રહી શકાય છે. આ રોઝ એપલનું પુખ્ત વયનું ઝાડ સામાન્ય રીતે

35 થી 40 કિલોગ્રામ ઉત્પાદન ઝાડ દીઠ આપે છે. રોગ જીવાતમાં સફેદ જાંબુને ફળમાખીનો ઉપદ્રવ નડે છે, સફેદ માખીનો ઉપદ્રવ પણ થઈ શકે છે, તેમજ પક્ષીઓ પણ એને નુકસાન પહોંચાડે છે. પક્ષીઓ અને ચામાચીડિયાથી ફળોને બચાવવા માટે ફળો પર કોથળી ચડાવવામાં આવે છે, અથવા ઝાડ નાના હોય તો ઝાડીથી ઢાંકી નાખવામાં આવે તો આ નુકસાન નિવારી શકાય છે. અને સ્ટીકી ટ્રેપ પીળા રંગની લગાડવાથી સફેદ માખીનો ઉપદ્રવ પણ સારા એવા પ્રમાણમાં નિવારી શકાય છે. આ ઉપરાંત ફળોનું ફાટવું એ પણ સફેદ જાંબુમાં એક સમસ્યા છે, અને તે માટે એ જાતની લાક્ષણિકતા, જમીનના ભેજમાં પ્રમાણમાં વધઘટ, ગરમી, ઝાડની ઉંમર વગેરે જવાબદાર હોય છે. પણ વાડીમાં ફળ ધારણ અને વિકાસના તબક્કે પાણી આપવામાં આવે અને જ્યારે ફળ તૈયાર થવા આવે ત્યારે પિયત આપવાનું બંધ કરવામાં આવે તો આ સમસ્યા પણ નિવારી શકાય છે. આમ સફેદ જાંબુ, વોટર એપલ કે પછી રોઝ એપલ જે કહો તે, સરસ રંગરૂપ ધરાવતું ફળ છે, સારી એવી સુગંધ છે, અને જોઈએ તો પણ તાજગી અને સ્ફૂર્તિ આવી જાય અને ખાવાનું મન થાય એવું એક ફળ છે. કચ્છમાં આ ફળની ખેતી માટે અવકાશ છે, જરૂર છે માત્ર અખતરો કરવાની. જો સારું ઉત્પાદન અખતરામાં મેળવી શકાય તો સારું માર્કેટિંગ કરવાથી ખેડૂત ભાઈઓને સારું એવું વળતર મળી શકે તેમ છે. તો મિત્રો, રંગ, સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુ વિશે આજે આપણે વાત કરી, અને અમે બજારમાં આંટો મારીએ તો જોઈને જ તાજગી આવી જાય એટલા બધા રંગબેરંગી ફળો આકર્ષક રીતે ગોઠવેલા જોવા મળે, આકર્ષક પેકિંગમાં પણ હવે તો જોવા મળે છે, એટલે સહેજે લેવાનું મન, ખરીદવાનું મન તો થઈ જ જાય. રંગ, સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળની ખેતી વિશેની વાત આજે આપણે કરી, અને હવે એ કાર્યક્રમમાં સમય છે તો સાંભળીશું આ ગીત.

તો મિત્રો, આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે, તો લઈશું ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ, રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4th ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને ઇટાલી વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા માટે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર આઈએમઈસીને વધુ વિકસાવવા સંમત થયા. એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી વૈશ્વિક વેપાર જોડાણ અને સમૃદ્ધિને ફરીથી આકાર આપવા અને પ્રોત્સાહન આપવા માટે તેની પરિવર્તનશીલ સંભાવના વ્યક્ત કરી. રોમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ આઈએમઈસીને યુરોપ, મધ્યપૂર્વ અને ભારતને જોડતો એક મુખ્ય કનેક્ટિવિટી અને આર્થિક કોરિડોર ગણાવ્યો, જે વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકારે આજે ફરી એકવાર ખાતરી આપી હતી કે ભારતમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પુરવઠો પૂરતો છે અને રિફાઇનરી માંગને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ ક્ષમતા પર કાર્યરત છે. એલપીજી ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે અને રિફાઇનરીમાં દરરોજ લગભગ 46,000 થી 47,000 ટન એલપીજીનું ઉત્પાદન થાય છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નવી દિલ્હીમાં આંતરમંત્રીસ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46,000 से 47,000 टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે તેઓ નાવિકોની સલામતી અને સરળ દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સતત સંકલન કરી રહ્યા છે. 28 થી 31 મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી 4th ભારત આફ્રિકા ફોરમ સમિટ આફ્રિકાના કેટલાક ભાગોમાં વિકસતી આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અને આફ્રિકન યુનિયન કમિશન વચ્ચે સમિટના આયોજન અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ અંગે પરામર્શ યોજાયો હતો, જેમાં આફ્રિકન નેતા અને હિસ્સેદારોની સંપૂર્ણ ભાગીદારી અને જોડાણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર અપાયો. આ પરામર્શ પછી બંને પક્ષ સંમત થયા કે 4th ભારત આફ્રિકા ફોરમ

0: મીટ પછીની તારીખે બોલાવવી સલાહભર્યું રહેશે. ભારતે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસ કરવાની હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં 11મી વાર્ષિક બ્રિક્સ આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠકને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે આતંકવાદને આશ્રય આપનારા અને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને ઉભરતી ટેકનોલોજીના દુરૂપયોગનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની પણ હાકલ કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વ ભારત તરફ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશની મુલાકાત અંગે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે આ મુલાકાત સમાજના દરેક વર્ગ માટે ફાયદાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત રીતે ઉભું છે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન ભારતમાં 75 થી 100 અબજ ડોલરનું રોકાણ કરવાની યુએની પ્રતિબદ્ધતા સહિત 57 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી, નવીનતા, ઉચ્ચ ચોકસાઈ સંરક્ષણ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણ સહિતના ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક નેતૃત્વ સમિટને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિત દ્વારા મજબૂત બને છે.
1: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है. यानी भारत की जीडीपी के लेवल के सीईओज मिल के सब उनके साथ ચર્ચાએ હોઈએ આગે કી ભારત કી વિકાસ યાત્રા મે જુડને કે લિયે.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે યાત્રીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજ્યો હતો. જૂનમાં શરૂ થનારી આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ 1000 યાત્રીની પસંદગી એક વ્યાજબી કોમ્પ્યુટર જનરેટેડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. 50 યાત્રીની કુલ 20 બેચ લિપુલેખ અને નાથુલા પાસમાંથી મુસાફરી કરશે. બંને રૂટ હવે સંપૂર્ણપણે મોટરેબલ છે. યાત્રીઓ યાત્રા વેબસાઇટ પર લોગિન કરી તેમની પસંદગીની સ્થિતિ તપાસી શકે. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા 2026 ખાનગી બિનસહાયતી શાળાને લાગુ પડતી નથી. આ સંસ્થાને સરકાર અથવા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કોઈ અનુદાન મળતું નથી. તાજેતરમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમુદાય ભાગીદારી અને શાળા શાસનને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉમ્મીદ નેટવર્ક દેશને સમર્પિત કર્યું. ઉમ્મીદ એટલે વારસાગત વિકારોના સંચાલનની અનન્ય પદ્ધતિ, જે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ પહેલ નિદાન, સલાહ, નિવારણ, તાલીમ અને જાહેર આરોગ્ય જાગૃતિને સમાવિષ્ટ સંકલિત અભિગમ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા ભારતના પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવા

0: આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4th ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઇ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુર માધુરી કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે માણીશું કેટલાક સુરેલા ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મન્ના ડેના કંઠે બૂટ પોલિશ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે મોહમ્મદ રફીના કંઠે કોહિનૂર ફિલ્મનું ગીત સાંભળ્યું અને સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના કંઠે ચોરી ચોરી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે દૂર કા ચાંદ ફિલ્મનું ગીત સાંભળ્યું મન્ના ડેના સ્વરમાં, અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ સૂરજ ફિલ્મનું ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: અંત્યોદય રાશન કાર્ડ શું તમે જાણો છો?

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: કાર્યક્રમમાં સાંભળીએ નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાના કંઠે ભાસ્કર ભટ્ટની આ રચના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના કંઠે રમેશ પારેખની આ રચના

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ યકીન ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

હમણાં જ આપે બ્રહ્મચારી ફિલ્મનું ગીત સાંભળ્યું, સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં. અને હવે સાંભળીએ 9-2-11 ફિલ્મનું ગીત કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરમાં.

6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 ગાંધી વંદના, 7 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીત, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે, 9:30 ગુજરાતી ગીતો, 10:02 સિંધી કાર્યક્રમ જેના અંતર્ગત રજૂ કરીશું સુરહાણ, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત. શ્રોતા મિત્રો, માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આયોજિત સમીક્ષા સુરક્ષા બળનો 23મો અલંકરણ સમારોહ તથા રૂસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાન 2026નું સીધું પ્રસારણ આપ સવારે 11 અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગૌરવમય 90 વર્ષ પૂર્ણ થયા છે. આકાશવાણીના અમારા શ્રોતા મિત્રો સાથે વાતચીત કરતો ફોન આઉટ કાર્યક્રમ આપ સાંભળશો આવતીકાલે 12:02. વાતચીત કરશે ચેતન જાની. 12:30 મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. કલાકાર છે રાસબિહારી દેસાઈ અને રૂપકુમાર રાઠોડ. 1:30 ફૌજીભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીત. અમારી સાંજની સભામાં 5:10 હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં કલ્યાણભાઈ મકવાણાના પ્રાચીન ભજનો અને મોજદાન ગઢવીના લોકગીતો આપ સાંભળશો. 6:30 યુવા દોસ્તોનો ખાસ કાર્યક્રમ યુવવાણી. 7 ગેરફિલ્મી ગીતો. 7:22 ગામનો ચોરો. રાત્રે 8 સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીત. 9:15 આકાશવાણીના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ખાસ શ્રેણીનો વધુ એક ભાગ આપ સાંભળશો. 9:30 આજ કે ફનકાર. રાત્રે 10 આપ ફરી માણશો ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 41.7 સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 સેલ્સિયસ ઓછું રહ્યું. જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 28.1 સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 સેલ્સિયસ વધુ રહ્યું. મહત્તમ તાપમાન 42 સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 31% નોંધવામાં આવ્યું છે. હવામાન ખાતા તરફથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આવતા 24 દરમિયાન આકાશ મુખ્યત્વે સજ્જ રહેશે. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:14 થઈ છે. અમારી આજની સાંજની અને બીજી સભાનું પ્રસારણ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:52. ત્યાં સુધી આપ જોડાયેલા રહેશો અમારી DTHના ગુજરાતી પ્રસારણ સાથે. હવે આપની રજા લઈશું. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સમયાનુસાર અત્યારે રાત્રિના 11:15:40 થઈ ચૂકી છે. તેથી શરૂ કરીએ આજની DTHની મનોરંજક સફર. મેળવી લઈએ સૌપ્રથમ આજના પ્રસારણમાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. શ્રોતા મિત્રો, પ્રસારણની શરૂઆતમાં હમણાં થોડીક જ વારમાં આ માણી શકશો ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપ રમેશકુમાર બારોટ, પ્રભાબેન રબારી તથા કીર્તિ ઉપાધ્યાયના સ્વરમાં સરસ મજાના લોકગીતો માણી શકશો. 12 વાગે આપ સાંભળી શકશો નાટક મેરી રોઝ, લેખક વિભૂત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપને સંભળાવીશું સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં. 2 વાગે રજૂ કરીશું વિવિધ સભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ સંભળાવીશું આપને ગુજરાતી ગીતો. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતની મજા આપ માણી શકશો, જેમાં આપ સૌમ્ય બત્રા ચક્રવર્તી પાસેથી વાયોલિન વાદન માણી શકશો, રાગ હંસધ્વનિ, તબલા સંગત હેમંત જોશી. તથા વિવિધ સભર કાર્યક્રમોના અંતે આપ ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો. ત્યારબાદ DTH સેવાના ગુજરાતી પ્રસારણના અંતે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો આ હતી વિગતો શ્રોતા મિત્રો. હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે. હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત સંભળાવીએ, તેમાં આપને સૌપ્રથમ લોકગીતો. રમેશકુમાર બારોટના સ્વરમાં

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકગીતો શ્રોતા મિત્રો પ્રભાબેન રબારીના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો લોકસંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકગીતો કીર્તિ ઉપાધ્યાયના સ્વરમાં.

કીર્તિ ઉપાધ્યાયના સ્વરમાં લોકગીતો મળ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની DTH સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની DTH સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ માણ્યા બાદ હવે પ્રસ્તુત છે વિભૂત શાહ લિખિત નાટક મેરી રોઝ, રજૂઆત રમેશ ભટ્ટ.

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોક્સી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ અને મુનીશ્વર ભટ્ટ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે.
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા. આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
3: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
5: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ.
3: કહેવા દો
4: પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
0: ઓલરાઈટ ઓલરાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો. પ્લીઝ પ્રોસીડ.
3: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું અને એમાંથી જ આ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર?
4: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહીશું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરી

0: ये છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
1: તો તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
0: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
1: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
0: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ
1: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
0: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
2: બ્યુટીફુલ ફ્લાવર.
3: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
4: અરે મને એમ લાગે છે કે આ ડિક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશન માં આવ્યા છે.
0: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
1: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
3: મુકુલ?
1: હા, મુકુલ મારા પતિનું નામ છે.
4: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
1: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે. ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું. ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
3: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે. અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
5: તમે ઇતિહાસકાર છો.
3: ને મારું નામ મનીશ્વર ભટ્ટ.
4: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીક થી માડી ઇતિહાસકાર મનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
2: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
3: બોલો બોલો, કઈ વાત?
2: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
3: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
4: સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
3: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
4: અચ્છા, તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
5: યસ યસ.
4: હજી તો આપણે 4 વાગ્યા આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
2: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
0: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
1: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે નહીં?
4: હા, તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
3: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
4: ક્યાં ડૂબ્યું હતું?
3: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
2: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
3: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
5: એમ
4: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
3: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આ જ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું.
2: એટલે કે એની

0: આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
1: This is really fantastic.
2: Yes.
3: Yes, really fantastic.
1: શું ખરેખર આ સત્ય ઘટના છે?
4: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
5: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જોઈએ.
0: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
1: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
6: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
0: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે કેમ ડૂબી ગયું?
6: ના.
5: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
0: હા, ને તરત ફેંસલો.
6: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
4: હા હા, પૂછો.
6: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
4: હા, અલબત્ત, મારા મનમાં એવો લોભ છે ખરો.
6: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
4: આ શ્રીમતી યામિની મુકુલને.
6: અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
4: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
1: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
5: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
4: નેતા?
1: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
6: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
0: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોક્સી પોતે જ ભલે ને આપણા નેતા બનતા. ધી યંગેસ્ટ લીડર
6: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
5: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચવરખી છે, એમાં 5ના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
4: હા, એવું જ કરો. હા, ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ, અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
5: ચાલો, બધી લખાઈ ગઈ.
4: હા, તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
1: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. ચાલો લો. ડી
2: ડી,
7: કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ થેન્ક્સ થેન્ક્સ.
0: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલેન્સ સાયલેન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
4: મેકી સાહેબ?
8: મેકી સાહેબ,
4: મેકી સાહેબ,
8: મેકી સાહેબ, મેકી સાહેબ.

0: डीक
1: यस तुना
0: आ स्टीमर ने डेक पर उभा उभा अने आ उछळता मोजा जोता जोता मने मन में शो विचार आवे छे एनी तने खबर छे?
1: मने खबर छे तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ.
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા. હું અત્યારે મરવા નથી ઈચ્છતી.
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું. સારું, ચાલ જા જવા દે મારી આ વાત. ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હમ, આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે. અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે.
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે. આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે.
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો. તું ખરેખર ખૂબ સુંદર છે. તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર. તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું. અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે, અને સ્ત્રી એ આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
0: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
1: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
1: ને પેલી યામિની દુકુલ એના ફોટા પાડે છે.
0: દુકુલ નહીં, મુકુલ.
1: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
0: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
1: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
0: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
1: અરે માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
0: દીક,
1: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
0: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
1: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
0: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
1: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
0: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર.

0: સ્વાર્થની બદબુ? તું આ કહે છે ત્યારે મને
1: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું, એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે, અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તું ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તું ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો, અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તું ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે. પણ તું ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો.
0: હા હા, દરિયો. તું ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
0: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા, જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાં એ બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો, પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડિક સાહેબ, તન્નાજી? મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
1: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
2: અરે મુનીશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા.
1: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
0: બૂટ જોવામાં?
1: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે કંઈ?
2: છે ભારે હસમુખો. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
1: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું. આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું. બસ પ્રખ્યાત થવું.
0: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
1: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી.
2: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છે. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
0: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
1: મેકી સાહેબ તમને મળ્યા હતા?
2: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
0: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
2: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
1: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
2: હા હા, કાલે બતાવીશ.
0: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
1: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
2: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
1: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદરો અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
1: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસકાર બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં. પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારે બંને જણા બેસો. ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે નહીં?
0: સાલો ભેદીય છે ને ઈર્ષાળુ પણ છે.
2: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
0: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે? મુનીશ્વર.
2: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
0: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
2: તો
0: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
2: પૈસા માટે?
0: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ અભાવ અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
2: તમે સ્વયં માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
0: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
2: તમને મારામાં રસ છે ને?
0: હા.
3: તો સાંભળી,
2: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
0: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
2: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
0: દુઃખને ભૂલવા?
2: હા, દુઃખને ભૂલવા.

0: મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
1: એવું તો તને શું દુઃખ છે યામિની?
0: પૈસો હંમેશા એના સુખની સાથે સાથે એના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
1: જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
0: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
1: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી યામિની, ડીક તો કુંવારો છે પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
1: અહી યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું?
1: બાપરે, હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે!
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે. જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
0: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથ્થરો વાગશે, ખરબચડો છે.
4: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
0: જુઓ, અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
0: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
4: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
3: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા હશો.
4: છી, ખબર શું થયું.
0: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
4: ના ના, એવું તો નથી.
1: છી ખબર, મેરી રોઝ આપણને ક્યારે મળશે.
3: મને એક વાત સમજાતી નથી.
0: કઈ વાત?
3: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
1: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
0: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
5: યસ યસ, અંગ્રેજીમાં અન્ડરકરન્ટ્સ કહે છે.
3: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
0: બરાબર એમ જ.
1: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
5: શક્ય છે.
4: મેકી સાહેબ, ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
0: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
4: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
1: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
3: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
4: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
3: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
5: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
0: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
4: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
3: અમને બતાવજો.
4: જરૂર.
5: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
0: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
4: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
3: હા, એ બાજુ જે લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
1: નીચે પાણીમાં તરતા તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર.

0: लगाओ।
1: हाँ हाँ लगाओ।
2: ना भाई ना, हूँ तो एमनो में ना वखाण करू छू। नेकी साहब पण कहता हता,
3: अरे आ मोटू मोजू आयु, संभाळो तो ना।
0: अरे मने तो मोजारी छापटो झीलवानी मजा आवे छे। अरे आ पेलू पंखी जोयो? हा हा हमणा ज आवी बैठू, केटलू सरस छे।
3: हा ए एक दरियाई पंखी छे, आपणे जेने गुजराती मां भेरी कहीए छीए अने अंग्रेजी मां फाल्कन कहीए छीए एने मळतू आ पंखी छे। एने टनस टॉल कहे छे। खूब ઝડપથી એ ઉડે છે અને જો જોતામાં એ ઊંચે ચડી જાય છે, એટલું જ નહીં પણ અરે જો જો આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે, મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ।
2: હા હા બોલાવતા જ લાગે છે।
3: ઓલ રાઈટ ચાલો જઈએ, લેટ અસ ગો।
0: હા પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
3: હમ બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે।
0: હા જુઓ પેલું પંખી ઉડી ગયું, ખબર એ ના પડી।
2: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય ખબર એ ના પડે। યામિની ધીમે ધીમે, પાણી જેને ઊંડું છે।
4: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ।

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તું ના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તું ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થેટ્સ ઓલ.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહેની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે. આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય, પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું? આ છે તારી પ્રેમ કરવાની રીત?
1: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
1: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ, સંબંધ, સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીક, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થી

0: બદબૂ આવે છે.
1: તને મારા સ્વાર્થની નરી બદબૂ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબૂ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
2: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું, પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીક, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે.

0: ને હવે હું તને હડપ કરી જઈશ.
1: દીક, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા, પશુ.
0: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ ભીસાઈ જશે, મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
1: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
0: તુન્ના?
1: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
0: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
1: ધેટ્સ ઓલ રાઈટ,
0: ચાલો હું જાઉં.
1: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારે કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપિડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ દેખ પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત.
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જોઉં, અંદર તરતી માછલીઓ જોઉં. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બસ, બંધ કરો. જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાન, મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ.
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે

0: કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે એવા એક પુરુષને ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનીશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનીશ્વર, સાચું કહું, માનશો? મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી. અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપિડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
1: મિસ્ટર અંશુમન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે, પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપિડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
3: શા માટે
2: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જયારે સ્વાગત થઈ રહ્યું છે, તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: Congratulations, Mr. D, Anshuman ji, Munishwar ji.
3: Thanks and warm and heartiest congratulations to you both.
2: Thanks. Khalo idariyo gad jiti aavya, Mary Rose lai aavya.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
4: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
5: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
6: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર જ નહીં પડી હોય.
7: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
5: મેરી રોઝ જોઈને કેવા ગાંડા ગાંડા થઈ ગયા હતા.
6: પડખું ફરીને સૂતું હોય એમ કેવું આરામથી આડું પડ્યું હતું.
0: ફ્લોટિંગ ક્રેનથી ઉપર લાવવામાં કેટલી મહેનત પડી.
7: આવું જબરજસ્ત ગ્રાન્ડ ઓપરેશન મેં તો જીવનમાં પહેલી વાર જોયું.
5: બીજા બધાએ પણ પહેલી જ વાર જોયું હશે. કોઈએ બીજી વાર જોયું છે?
0: મેકી સાહેબના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશનની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે. તો કેટલી રકમ કઈ ખબર છે? $4 મિલિયન.
5: $4 મિલિયન?
0: યસ.
5: પણ અંદર કેટલી બધી વસ્તુઓ અકબંધ સચવાયેલી પડી છે. એ વખતનો કેટલો મોટો ખજાનો હાથ લાગ્યો છે.
4: મને તો ફોટા પાડવાની ખૂબ જ મજા આવી.
0: હા મિસિસ યા.

0: અમિની મુકુલ, ઠીક યાદ આવ્યું, તમે પાડેલા દરેકે દરેક ફોટાનું આલ્બમ બનાવી પછી મને આપશો?
1: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
2: થેન્ક યુ.
1: નો સોરી.
3: અરે ડી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ, સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
0: કઈ વાત?
3: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
0: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી, એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
4: ઠીક તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
0: એમ જ લાગે છે.
3: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
5: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
4: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
5: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
3: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે, કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
1: હા, અમુક રોઝવુડની હતી, તેના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
0: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
2: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
3: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
1: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું, બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથી મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
5: મિસ્ટર ડીક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું, પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
2: દુઃખ ભૂલવા?
5: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
3: એકલતા ભૂલવા?
5: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
3: પૈસા માટે?
5: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે, અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો. પ્રસ્તુત છે તેમાં મોહમ્મદ રફીના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોમાં આજે આપ સૌપ્રથમ માણી શકશો ગુજરાતી ગીતો, ત્યારબાદ શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીતમાં આજે આપ માણી શકશો વાયોલિન વાદન સૌમ્ય બત્રા ચક્રવર્તી પાસેથી, રાગ હંસધ્વની, તબલા સંગત હેમંત જોશી, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત. તો સૌપ્રથમ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્ર સંગીત વાયોલિન વાદન સૌમ્યભદ્રા ચક્રવર્તી પાસે રાગ હંસધ્વની તબલા સંગત હેમંત જોશી.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. હવે પ્રસ્તુત છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણનો અંતિમ કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિસભર ભજનો.